સુપ્રભાત. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આજે મંગળવાર, વૈશાખ દિનાંક 15, શક સંવત 1948, એટલે કે 5 મે 2026. અત્યારે સવારના 5:58 થઈ ગઈ છે. અમારી આ પ્રાતકાલીન સભામાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત છે. સકલ વિશ્વનું શુભ કલ્યાણ થાવું તે ઈશ્વરને અંતકરણની પ્રાર્થના સાથે શરૂ કરીએ છીએ આજની પ્રસારણ યાત્રા. પ્રારંભ કરીએ છીએ મંગલ ધ્વનિથી.

0: 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 6 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં મુનીશ શર્મા.

સંગીત એ આત્માની ભાષા છે અને ભક્તિ સંગીત એ આત્માને પરમાત્મા સાથે જોડતો એક પવિત્ર સેતુ. કાર્યક્રમની શરૂઆત કરીએ આ પ્રાચીન ભક્તિ રચના સાથે. વિનાયક સ્તુતિ સાંભળીએ અંજલિ મેઢના સ્વર.

0: કાર્યક્રમના અંતે મીરાબાઈની ભક્તિ રચના આપે સાંભળી સરોજ ગુંદાણી અને પુનિતા કંથારિયાના સ્વરમાં. આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચનાએ સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતી અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. રજૂ કરીએ છીએ કાર્યક્રમ અમૃતધારા, જે અંતર્ગત આજનો વિષય છે સ્વભાવ ટળે તો સુખી થવાય. વક્તા પ્રેમ વત્સલ સ્વામી.
1: સ્વભાવ ટળે તો સુખી થવાય. આજે બધા માણસોને સુખ જોઈએ છે, સુખી થવાની બધાની ઈચ્છા હોય જ છે. આજે ઘણા માણસો સુખેથી રહી શકે એટલા માટે થોડા વર્ષો થાય એટલે ગાડી, બંગલા, ઓફિસો, ફર્નિચર આદિ બદલે છે. અરે ઘણા તો દેશ પણ બદલે છે, પરંતુ કોઈને શાશ્વત સુખની પ્રાપ્તિ થતી નથી. સુખી થવા માટે ગાડી, બંગલા બદલાવવાની જરૂર નથી, પોતાના સ્વભાવ બદલાવવાની જરૂર છે. તેથી સુખી થવું હોય તો આપણે આપણા સ્વભાવ બદલાવવા જોઈએ. કોઈકે સરસ કહ્યું છે, કોઈ કહે છે ધરતીનું સદન બદલો, કોઈ કહે છે ઉંચેરું ગગન બદલો, અમર વ્યર્થ બધી છે આ અદલા બદલીની વાતો, બદલવો હોય તો ખુદનો સ્વભાવ બદલો. તેથી આપણે આપણો સ્વભાવ બદલવાની ખાસ જરૂર છે. ફૂલોનો સ્વભાવ મહેકવું છે, કોયલનો સ્વભાવ મીઠો કલરવ કરવો છે, વરસાદનો સ્વભાવ વરસવું છે, વીજળીઓનો સ્વભાવ ગરજવું છે, રણનો સ્વભાવ તરસવું છે. સ્વભાવ જ સુંદરતાની ઓળખ છે. જેનો સ્વભાવ સારો હોય અને તે માણસ જો દેખવામાં સારો ના હોય તો પણ સુંદર લાગે છે, કારણ કે સૌંદર્ય સ્વભાવથી નિરખે છે. ઘણા કહેતા હોય છે કે મેં ઘણી દિવાળી જોઈ છે, પરંતુ ઉંમર સાથે સમજણ પણ વધવી જોઈએ, પરંતુ એવું મોટે ભાગે થતું નથી. માણસ શરીરથી ઘણી વખત બેવડો વળી જાય છે તો પણ સ્વભાવથી ઝૂકતો નથી, પરંતુ પહેલાં આપણને ખબર હોવી જોઈએ.

0: પ્રિય કે હું કેવો છું અને મારે કેવા બનવું છે. જો આપણે સારા બનવું હશે તો આપણે આપણો સ્વભાવ બદલવા જ પડશે. તો બસ આપણે આપણો સ્વભાવ બદલવા માટે તત્પર થઈ જઈએ. આપણામાં કયા કયા સ્વભાવો રહ્યા છે એ ખબર છે? જેમ દરેક માણસની ફિંગરપ્રિન્ટ જુદી જુદી હોય છે, તેમ દરેક માણસના સ્વભાવ જુદા જુદા હોય છે. સ્વભાવના પણ અનેક પ્રકાર છે. કોઈનો ક્રોધી, તો કોઈનો લોભી, તો કોઈનો માની, તો કોઈનો ઈર્ષ્યાળુ, આમ વગેરે વગેરે દરેકના સ્વભાવ હોય છે. આ બધા જ પ્રકારના સ્વભાવ આપણને નડે છે અને સુખ લેવા દેતા નથી. માટે જ શ્રી સ્વામિનારાયણ ભગવાને છેલ્લા પ્રકરણના 24મા વટાર્થમાં કહ્યું છે કે કલ્યાણનો સ્વાર જણાય તો સ્વભાવ ટળે છે. માટે આપણે આપણી પ્રકૃતિ સ્વભાવને ટાળવા જોઈએ. જુઓ, વાલિયા લૂંટારાનો ચોરી કરવાનો સ્વભાવ હતો, પરંતુ નારદજીના યોગમાં આવતા વાલિયો લૂંટારો વાલ્મીકિ ઋષિ બની ગયો. શ્રી સ્વામિનારાયણ ભગવાનના યોગમાં ખૂનખાર લૂંટારો જોબન પગી આવ્યો તો એનું જીવન બદલાઈ ગયું. હાથમાં બંદૂકના બદલે માળા આવી ગઈ. તો આપણે આપણા સ્વભાવ બદલાવ ઉપર તાણ રાખવો જોઈએ, આગ્રહ રાખવો જોઈએ. તો આપણે પણ આપણા સ્વભાવ ટાળવા માટે પ્રયત્નશીલ બનીએ અને સ્વભાવને ટાળીશું તો જ આપણે સુખિયા થઈ શકીશું.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા, જે અંતર્ગત આજનો વિષય હતો સ્વભાવ ટળે તો સુખી થવાય. વક્તા હતા પ્રેમવત્સલ સ્વામી. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રી રામચરિત માનસ કા ભાગ 179.

0: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: લતા મંગેશકર. એક વિવિધ ભારતી. વિવિધ ભારતી, આપકા જીવન સંગીત.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર અને ત્યારબાદ 7:20 થી ભૂલી બિસરે ગીતનો શેષ ભાગ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઉમરેઠ અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના વિજયની ભાજપ દ્વારા રાજ્યભરમાં ઉજવણી. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 2% વધારો. રાજ્યની 15 જેટલી યુનિવર્સિટીમાં GCAS પદ્ધતિથી પ્રવેશ પ્રક્રિયા શરૂ. બોટાદના રાણપુર તાલુકામાં વરસાદ, કેટલાક ગામોમાં કરા પડ્યા. અને આઈપીએલ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. રાજ્યની ઉમરેઠની પેટાચૂંટણી અને પશ્ચિમ બંગાળ

0: આસામ અને પુડુચેરીની વિધાનસભામાં ભાજપની જીત થતાં સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે ગાંધીનગર ખાતે ભાજપના મુખ્ય મથક કમલમ ખાતે ઝાલમુરી ખાઈને ઉજવણી કરાઈ હતી ત્યારે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભાજપ પર નાગરિકોના અતૂટ વિશ્વાસને કારણે આ વિજય શક્ય બન્યો છે.
1: બંગાળના નાગરિકોની ભવ્ય વિજય થઈ છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની વિકાસની રાજનીતિ એ બંગાળના ગામે ગામ સુધી લોકોને ભારતીય જનતા પાર્ટી જોડે જોડવામાં એક ઐતિહાસિક સફળતા પ્રાપ્ત થઈ છે. હું એવું માનું છું કે બંગાળ નહીં પરંતુ દેશની રાજનીતિનું આજની આ જીત એ દેશની રાજનીતિની સૌથી મોટી અને ઐતિહાસિક જીત છે.
0: પશ્ચિમ બંગાળ સહિત દેશના ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થતાં સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત જામનગરના જિલ્લા ભાજપ કાર્યાલય તેમજ શહેર ભાજપ કારેલી ખાતે આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને પરસ્પર મીઠું મોઢું કરાવી ઉજવણી કરી હતી. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે કહ્યું હતું કે વિકાસના રાજકારણનો વિજય થયો છે.
2: પશ્ચિમ બંગાળની જીત માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની થઈ છે અને આ ઐતિહાસિક જીત બદલ આજે જામનગર મહાનગરના સર્વે કાર્યકર્તાઓ આ સમગ્ર ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ છે, વિશેષ કરીને બહેનોમાં ખૂબ ઉત્સાહ છે કે હવે કાયદેસર પશ્ચિમ બંગાળના જે બહેનો છે આજ સુધી એના અધિકારોથી જે વંચિત રહ્યા હતા, જે અસુરક્ષિત એ રાજ્યમાં મહેસૂસ કરતા હતા, એ વાતાવરણ હવે બદલશે અને બહેનો સુધી એનો અધિકાર પહોંચશે. તો ખૂબ ઉત્સાહથી જામનગર મહાનગરના સર્વે કાર્યકર્તાઓ અને એની સાથે નાગરિકોએ જોડાઈ અને ખૂબ ઉત્સાહથી આ જીતની ઉજવણી કરી છે.
0: ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા રૂપમ ચોક ખાતે આ જીતની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમાર શાહ સહિત આગેવાનો અને કાર્યકર્તાઓએ એકબીજાને શુભેચ્છાઓ આપી હતી. તો પંચમહાલમાં પણ ભાજપની જીત બદલ કાર્યકરોએ ફટાકડા ફોડી મોં મીઠું કરાવીને જીતની ખુશી વ્યક્ત કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંના જામખંભાળિયામાં પણ ભાજપ કાર્યકરોએ ઝાલમૂડી ખાઈને ઉજવણી કરી હતી. તો નવસારી અને પાટણમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં જીત બદલ વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડમાં પણ ભાજપે પશ્ચિમ બંગાળની જીતનો જશ્ન ઝાલમૂડી ખાઈને મનાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા તેના કર્મચારીઓ અધિકારીઓ તેમજ પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરાયો છે, જે અંતર્ગત મોંઘવારી ભથ્થું હવે 60% ચૂકવાશે. રાજ્યના નાણાં વિભાગે આ સંદર્ભે ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે. આ વધારાનો લાભ 1 જૂન 2026 અસરથી મળશે. રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની GCAS દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આગામી 7 થી 28 સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે. 2 જૂનથી પ્રથમ પ્રવેશ રાઉન્ડ યોજવામાં આવશે. GCAS દ્વારા કુલ 4 રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 7 મેથી 29 જૂન સુધી સમગ્ર પ્રક્રિયા ચાલશે, જે બાદ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે. ડાંગ જિલ્લામાં ધોરણ 12 બોર્ડના સામાન્ય પ્રવાહનું ઐતિહાસિક પરિણામ પ્રાપ્ત થયું છે. સમગ્ર રાજ્યમાં ડાંગ જિલ્લો 97.88% સાથે પ્રથમ નંબરે રહ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પણ સમગ્ર ડાંગ જિલ્લો રાજ્યમાં 8મા ક્રમે રહ્યો હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી જિજ્ઞેશ કુમારે ત્રિવેદીએ જણાવ્યું હતું.
3: ડાંગ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું ગુજરાતભરમાં પ્રથમ નંબર આવેલું છે. 97.88% સાથે આખા ગુજરાતમાં ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ સર્વપ્રથમ નંબરે પાસ થયા છે. ખૂબ જ અભિનંદનીય બાબત છે. માન્ય કલેક્ટરશ્રી પણ આને અભિનંદન પાઠવે છે. હું જિલ્લા શિક્ષણ અધિકારી જિજ્ઞેશ ત્રિવેદી તમામ બાળકોને શાળાને અભિનંદન પાઠવું છું. એ જ રીતે સાયન્સનું પણ ગુજરાતભરમાં 8મો નંબર મેળવી ખૂબ સારું રિઝલ્ટ મેળવ્યું છે.
0: આ પરિણામમાં આહવાની પ્રાચી ટંડેલ 97.54% સાથે જિલ્લામાં પ્રથમ નંબરે રહી હતી. કોઈપણ ટ્યુશન ક્લાસીસ વગર પ્રાચીએ તેના શિક્ષક અને માતા પિતાના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કર્યો. વિજ્ઞાન પ્રવાહમાં અવ્વલ પ્રાચી ટંડેલ IAS બની દેશની સેવા કરવા માંગે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યમાં ગઈકાલે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું, જેમાં અરવલ્લી જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 92.24%, જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 76.93% પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં અરવલ્લી જિલ્લાની જીયા ભરવાડે A1 ગ્રેડ મેળવ્યો છે. જિલ્લાના પરિણામ અંગે સુપરવાઇઝર મહેન્દ્રભાઈ પટેલે આ મુજબ જણાવ્યું.
4: ઓવરઓલ રિઝલ્ટ સારું છે અને એમાં આ

0: અમારે સાયન્સમાં 88.33% પરિણામ આવ્યું છે, જેમાં એવનમાં એક દીકરી આવી છે, અને સામાન્ય પ્રવાહમાં પણ અમારું પરિણામ 97.97% છે, એમાં પણ એવન પ્લસમાં એક દીકરી ભરવાડ જીયા કરીને આવી છે. એટલે ઓલ ઓવર પરિણામ અમારું ખૂબ સારું છે. જિલ્લાની સરખામણીએ અમારું પરિણામ છે એ ઊંચી ટકાવારી ધરાવે છે. અને આ બધું અમારી જે ટીમ સ્પિરિટ હોય છે શિક્ષક મિત્રોનો, અને એ રીતે અમે સાથે મળીને બાળકોને તૈયાર કરતા હોઈએ છીએ, અને દર વર્ષે અમારા પરિણામો ઉત્તરોત્તર સરસ ને સરસ આવતા જાય છે.
1: સુરત જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 87.26%, જ્યારે સામાન્ય પ્રવાહનું 93.46% પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ A1, A2, B1, B2, C1 ગ્રેડ સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ મેળવ્યો છે. પાટણ જિલ્લામાં ધોરણ 12 સાયન્સનું પરિણામ 84.43%, જ્યારે સામાન્ય પ્રવાહમાં જિલ્લાનું પરિણામ 94.77% આવ્યું છે. તો પંચમહાલ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 88.69% અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 71.36% પરિણામ જાહેર થયું છે, જ્યારે નર્મદા જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં 94.17% અને વિજ્ઞાન પ્રવાહમાં 84.95% પરિણામ જાહેર થયું છે. અને વલસાડ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 74.51% અને સામાન્ય પ્રવાહમાં 90.39% વિદ્યાર્થીઓ પાસ થયા છે. રાજ્યના ઇતિહાસના સૌથી મોટા હથિયાર હેરાફેરી કેસમાં જામનગરની વિશેષ ટાડા અદાલતે 12 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. મુંબઈના 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ સાથે જોડાયેલા અને ગોસાબારા હથિયાર હેરાફેરી કેસમાં 33 વર્ષ બાદ ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. સ્પેશિયલ જજ RP મોગેરાએ 10 દોષિતોને 5 વર્ષની કેદ અને 5,000 રૂપિયાનો દંડ, જ્યારે અન્ય 2 દોષિતોને 7 વર્ષની સખત કેદ અને 8,000 રૂપિયાનો દંડ કર્યો છે. જ્યારે દાઉદ ઇબ્રાહીમ સહિત 15 આરોપીઓને ભાગેડુ જાહેર કર્યા હોવાનું સરકારી વકીલ જમન ભંડેરીએ કહ્યું હતું.
2: 1993 से जो ब्लास्ट का केस जो था, गोसाबारा से सलाया पूरी मात्रा में जत्था जो आया था RDX का, वो पूरे देश को अलग अलग जगह पे भेजने की जो साजिश थी उसका पर्दाफाश हो गया है. इस सिलसिले में कोर्ट ने आज 12 लोगों को सजा फरमाई है और 11 लोगों का अवसान हो गया है. बाकी लोग जो थे उसको शंका का लाभ कर रिहा कर दिया है. सभी को सजा हुई है 5-5 साल की, और दंड भी हुआ है. 1-2 आदमी को 7 साल की सजा हुई और 8,000 का दंड हुआ है.
1: બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પવન સાથે કમોસમી વરસાદના ગઈકાલે મોડી સાંજે ઝાપટા પડ્યા હતા. રાણપુર શહેરમાં સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવતા સુસવાટા પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાણપુર સહિત તાલુકાના માલણપુર, ખોખનિયા, રાજપરા, નાગનેશ, બોડિયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જ્યારે રાણપુર તાલુકાના અણિયાળી, કસબાતી સહિતના ગામોમાં કરા પડ્યા હતા. જોકે આ વરસાદને કારણે રાણપુર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આગામી 10 તારીખ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. મહત્તમ તાપમાનમાં કોઈ પણ પ્રકારનો મોટો ફેરફાર જોવા મળશે નહીં. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જવાનું પૂર્વાનુમાન છે. 6 અને 7 તારીખે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા ક્ષેત્રમાં હીટવેવ રહેવાનું અનુમાન છે. 9 અને 10 તારીખે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે, તેમ હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર AK દાસે જણાવ્યું હતું. IPL ક્રિકેટમાં ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા. 229 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સે 18 ઓવર અને 4 બોલમાં 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યો. મુંબઈ તરફથી રાયન રિકેલ્ટને 32 બોલમાં 83 રન બનાવ્યા. આ બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આ જીતથી મુંબઈ ઇન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં 6ઠા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ 9 મેચમાંથી ફક્ત 4 પોઈન્ટ સાથે પ્લે ઓફની રેસમાંથી બહાર થવાના આરે છે. આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉમરેઠ અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના વિજયની ભાજપ દ્વારા રાજ્યભરમાં ઉજવણી. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 2% વધારો. રાજ્યની 15 જેટલી યુનિવર્સિટીમાં GCAS પદ્ધતિથી પ્રવેશ પ્રક્રિયા શરૂ. બોટાદના રાણપુર તાલુકામાં વરસાદના કેટલાક ગામોમાં કરા પડ્યા. અને IPL ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાદેશિક સમાચાર. હવે સાંભળીએ ભૂલે બિસરે ગીતનો શેષ ભાગ. 96.7 FM પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. 7:45 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર અને ત્યારબાદ 7:55 થી હમેરાય પ્યાર કેનો શેષ ભાગ આપ સાંભળી શકશો.

આકાશવાણી નમસ્કાર. સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપ અને તેના ગઠબંધનનો વિજય. તમિલનાડુમાં ટી વિજયની પાર્ટી અગ્રેસર. કેરલમમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની UDFની જીત. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની જીતને ઐતિહાસિક અને અભૂતપૂર્વ ગણાવી. ઈરાને UAE પર કરેલા હવાઈ હુમલામાં 3 ભારતીયો ઇજાગ્રસ્ત.

0: અમેરિકા અને ઈરાન દ્વારા નવી ચેતવણીઓ અને સૈન્ય કાર્યવાહીના દાવાઓ વચ્ચે હોર્મુઝ સમુદ્ર ધુનીમાં તણાવ વધ્યો અને આઈપીએલ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. 5 રાજ્યો જેમાં પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશ, તમિલનાડુ અને કેરલમની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. સાંભળીએ એક અહેવાલ.
1: પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીમાં 2 મોરચે ઇતિહાસ રચાયો છે. ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં પહેલીવાર પ્રચંડ

0: તમિલનાડુ અને કેરલમની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. સાંભળીએ એક અહેવાલ.
1: પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીમાં બે મોરચે ઇતિહાસ રચાયો છે. ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં પહેલીવાર પ્રચંડ જનાદેશ મેળવ્યો છે, જ્યારે નવોદિત તમિલગા વેત્રી કઝગમ ટીવીકે તામિલનાડુમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપે 206 બેઠકો જીતીને વિધાનસભામાં 2/3 વધુ બહુમતી મેળવી છે. આ સાથે ટીએમસીના 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે. તામિલનાડુમાં અભિનેતામાંથી રાજકારણી બનેલા ટી વિજયની પાર્ટી ટીવીકે તેની પહેલી વિધાનસભા ચૂંટણીમાં 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઇતિહાસ રચ્યો છે. આસામમાં 126 સભ્યોની વિધાનસભામાં 64 બેઠકોના બહુમતી આંકડાને વટાવીને ભાજપે ત્રીજી વખત જીત મેળવી છે. કેરલમમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફએ નિર્ણાયક જીત મેળવી છે. કોંગ્રેસે 63, જ્યારે તેના સાથી પક્ષ આયુએમએલએ 22 અને યુડીએફના અન્ય પક્ષોએ 17 બેઠક પર જીત નોંધાવી છે. સંસ્કૃતિ ભુંડિયા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની જીતને ઐતિહાસિક અને અભૂતપૂર્વ ગણાવી. તેમણે પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરી, તમિલનાડુ અને કેરલમના લોકો અને પાર્ટી કાર્યકરોનો આભાર માન્યો. ચૂંટણી પરિણામો બાદ ગઈકાલે સાંજે દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં પાર્ટી કાર્યકરોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે લોકોએ ભારતની મહાન લોકશાહી અને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનામાં વિશ્વાસ મૂક્યો છે.
2: યે દેશ કે ઉજ્જવલ ભવિષ્ય કી ઉદ્ઘોષણા કા દિન હૈ, યે ભરોસે કા દિન હૈ. ભરોસા ભારત કે મહાન લોકતંત્ર પર, ભરોસા પરફોર્મન્સ કી પોલિટિક્સ પર, ભરોસા સ્થિરતા કે સંકલ્પ પર, ભરોસા એક ભારત શ્રેષ્ઠ ભારત કી ભાવના પર.
0: શ્રી મોદીએ આસામના લોકોએ સતત ત્રીજી વખત ભાજપ એનડીએ પર મૂકેલા વિશ્વાસને આસામના ઇતિહાસમાં એક મોટી સિદ્ધિ ગણાવી. તેમણે પશ્ચિમ બંગાળના ઉજ્જવળ ભવિષ્ય માટે ભાજપ સરકાર સંકલ્પબદ્ધ હોવાની ખાતરી આપી.
2: મેં આજ હર બંગાળવાસી કો ભરોસા દેતા હું, બંગાળ કે બહેતર ભવિષ્ય કે લિયે ભાજપા દિન રાત એક કર દેગી. બંગાળ મેં અબ મહિલાઓ કો સુરક્ષા કા માહોલ મિલેગા, યુવાઓ કો રોજગાર મિલેગા. પહેલી કેબિનેટ મેં હી આયુષ્માન ભારત યોજના કો હરી ઝંડી દિખાઈ જાયેગી, ઓર ઘુસપેઠીઓં કે ખિલાફ ભી સખ્ત સે સખ્ત કાર્યવાહી હોગી.
0: વિક્રમજનક મતદાનને લઈને પ્રધાનમંત્રીએ ચૂંટણી પંચ, ચૂંટણી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ અને સુરક્ષા દળોને અભિનંદન પાઠવ્યા હતા. 5 રાજ્યોમાં 7 વિધાનસભા મતવિસ્તારો માટે યોજાયેલી વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપે ગુજરાત, ત્રિપુરા, નાગાલેન્ડ અને મહારાષ્ટ્રમાં 1-1 બેઠક જીતી છે, જ્યારે કોંગ્રેસે કર્ણાટકમાં 2 બેઠક જીતી છે. કેરલમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફના વિજય બાદ રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે વર્તમાન મુખ્યમંત્રી પિનરાઈ વિજયનનું રાજીનામું સ્વીકારી લીધું છે. રાજ્યપાલે શ્રી વિજયનને નવી સરકાર શપથ લે ત્યાં સુધી તેમના પદ પર યથાવત રહેવા વિનંતી કરી છે. પુડુચેરીમાં વિધાનસભા પક્ષના નેતાની ચૂંટણી માટે ભાજપે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને નિર્મલ કુમાર સુરાણાને કેન્દ્રીય નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે તેમના જમૈકાના સમકક્ષ કામિની જ્હોનસન સ્મિથ અને અન્ય કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક યોજી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બેઠક દરમિયાન તેમણે ભારત અને જમૈકા વચ્ચે ભાગીદારીના વિવિધ પાસાઓની સમીક્ષા કરી. ડોક્ટર જયશંકરે જમૈકાના ઉદ્યોગ અને વ્યાપાર નેતાઓ સાથે પણ વાતચીત કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ યાઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonyaiar.gov.in/u અને મારા એક્સ હેન્ડલ yairnews_abadને ફોલો કરશો. સંયુક્ત આરબ અમીરાતના ફુઝેરાહમાં ગઈકાલે તેલ ઉદ્યોગ ઝોનમાં ડ્રોન હુમલા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. અધિકારીઓના મતે આ હુમલો ઈરાન દ્વારા કરવામાં આવ્યો હતો, જે ગયા મહિનાના યુદ્ધ વિરામ પછીનો સૌથી મોટો હુમલો હોવાનું માનવામાં આવે છે. આ ઘટનામાં 3 ભારતીય નાગરિકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અબુધાબીમાં ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં છે. અમેરિકા અને ઈરાન દ્વારા નવી ચેતવણીઓ અને લશ્કરી કાર્યવાહીના દાવાઓ વચ્ચે હોર્મુઝ સમુદ્ર ધુનીમાં તણાવ વધી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કે જો ઈરાન અમેરિકન જહાજોને નિશાન બનાવશે તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. સંયુક્ત આરબ અમીરાત પર ઈરાનના હુમલાના અહેવાલો બાદ આ ટિપ્પણી આવી છે.

0: અમેરિકાના જણાવ્યા અનુસાર અમેરિકી દળોએ સમુદ્ર ધુનીમાં ઈરાનની 7 બોટ પર હુમલો કર્યો, જોકે ઈરાને હજુ સુધી આ દાવાઓનો જવાબ આપ્યો નથી. રશિયાના સંરક્ષણ મંત્રાલયે બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીની હારની 81મી વર્ષગાંઠ નિમિત્તે 8 અને 9 મેના રોજ યુક્રેનમાં એકપક્ષીય યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ જાહેરાતના પ્રતિભાવમાં યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું, યુક્રેન આવતીકાલે મધરાત્રિથી શરૂ થનારી યુદ્ધવિરામનું પાલન કરશે અને રશિયાની કાર્યવાહીનો જવાબ આપશે. જોકે યુદ્ધવિરામની કોઈ અંતિમ તારીખ સ્પષ્ટ કરવામાં આવી નથી. કેન્દ્રીય તપાસ બ્યુરો સીબીઆઈએ વિદેશ અને ગૃહ મંત્રાલય સાથે સંકલન કરીને ભાગેડુ આરોપી મોહમ્મદ નવાઝ કક્કડ ઇસ્માઇલનું સંયુક્ત આરબ અમીરાતથી ભારતમાં પ્રત્યાર્પણ કર્યું છે. સીબીઆઈએ જણાવ્યું કે આરોપી દિલ્હી પોલીસ દ્વારા છેતરપિંડી અને ગુનાહિત ગેરરીતિ જેવા ગુનાઓ માટે નોંધાયેલા કેસના સંદર્ભમાં ફરાર હતો. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતાં લખનઉ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા. 229 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સે 18 ઓવર અને 4 બોલમાં 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો. આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ સાંજે 7:30 વાગે રમાશે. તાશ્કંદમાં ચાલી રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 બોક્સિંગ સ્પર્ધામાં ભારતના યુવા મુક્કેબાજોનું પ્રતિભાશાળી પ્રદર્શન યથાવત છે. અંડર 17 છોકરાઓની સ્પર્ધામાં યશ યાદવે 50 કિલોગ્રામ વર્ગમાં તુર્કમેનિસ્તાનના સુલેમાન અહેમદને, જ્યારે કરુણા આલ્બર્સ્ટન કોમે 60 કિલોગ્રામ વર્ગમાં તાજિકિસ્તાનના અલી નાઝારોવને હરાવ્યો. અંડર 15 છોકરીઓની સ્પર્ધામાં ખુશી રાણાએ વિયેતનામની થી ક્યોંગને હરાવી, તો હંસિકા આત્રીએ ઉઝબેકિસ્તાનની સિખોબા બ્યાક્તોવરાવને હરાવી. હવામાન વિભાગે આજે દેશના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન રાજધાની દિલ્હીમાં ગઈરાત્રે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના તમામ અખબારોમાં 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ અંગેના સમાચાર વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કર લખે છે કે પહેલીવાર બંગાળમાં ભાજપની બેવડી સદી, તામિલનાડુમાં ટીવીકેની સેન્ચુરી. ગુજરાત સમાચાર અને સંદેશ લખે છે કે બંગાળમાં મોદી મેજિક, મમતાનો કચ્છર ઘાણ. તો ફુલછાબ અને નવગુજરાત સમયે 5 રાજ્યોમાં મતદારોનો ચમત્કારના સમાચાર છાપ્યા છે. સ્થાનિક સમાચારોમાં રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% વધારો, ધોરણ 12 સાયન્સનું 11 વર્ષનું હાઇએસ્ટ 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ, ગુજરાતના જળાશયોમાં 59%થી વધુ પાણીનો સંગ્રહ, સુરત SBIમાંથી 52 લાખની લૂંટના 2 આરોપી યુપીથી ઝડપાયા જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપ અને તેના ગઠબંધનનો વિજય. તમિલનાડુમાં ટી વિજયની પાર્ટી અગ્રેસર. કેરલમમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની UDFની જીત. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની જીતને ઐતિહાસિક અને અભૂતપૂર્વ ગણાવી. ઈરાને UAE પર કરેલા હવાઈ હુમલામાં 3 ભારતીયો ઇજાગ્રસ્ત. અને IPL ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું અમદાવાદ, વડોદરા.
3: આ સાથે જ ગુજરાતીમાં સમાચાર પૂરા થયા છે. 7:55 થઈ છે. સાંભળીએ હમે રહે પ્યાર કેનો શેષ ભાગ. આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર.
4: બોલ નૌશાદ કા સંગીત, ફિલ્મ કા નામ ધર્મકાંટા.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. ચરોખા અંતર્ગત પ્રસ્તુત છે કાર્યક્રમ રૂપરેખા. જણાવી દઈએ આજે પ્રસારિત થવાના કાર્યક્રમો વિશે.

પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલ દ્વારા પ્રાયોજિત 11:30 જૂના ફિલ્મ ગીતોનો કાર્યક્રમ તરન્નુમ અમે લઈને આવીશું 11:35

થોડી વાર બાદ 8:35 ચિત્રલોક, કાર્યક્રમ 9:30 આજ કે ફનકાર. હેલો હેલો, ફોન ઇન કાર્યક્રમ આસ્થા કાપડિયા દ્વારા 10:02 પ્રસ્તુત થશે. 11:02 થીમ આધારિત ફિલ્મ ગીતોનો કાર્યક્રમ દિલ સે,

बाद में 5 मिनट है यादों की महफिल, सुरीला सफ़र 1 वाग्ये, 2 वाग्ये कार्यक्रम त्रिवेणी, ગુજરાતી ગીતો. જો મિત્રો આપને હોય પસંદ તો અમારો કાર્યક્રમ ગુજરાતી ગીતોનો આપ માણી શકો છો 2:35. સખીઓની પસંદનો કાર્યક્રમ સખી સહેલી 3 વાગ્યે અમે લઈને આવીશું. તો જેમ આપ જાણો છો એમ વિવિધ ભારતીનો પિટારા દરરોજ ખુલે છે 4 વાગ્યે અને પિટારા અંતર્ગત આજે છે સેહતનામા.

સાંધ્યકાલીન સભાના વિવિધ રંગીન કાર્યક્રમો આપને જણાવીએ તો 90s ઓનવર્ડ્સ ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સરગમ અમે લઈને આવીશું 5 વાગે. ગુજરાતી ફિલ્મ તથા ગેરફિલ્મ ગીતોનો કાર્યક્રમ સુરેલી સાંજ 5:30. જૂના ફિલ્મ ગીતોની સાથે સુરેલા સફર આપ માણી શકો છો 6 વાગે. અને આજ સફરમાં અમારા ફૌજી જવાનોની પસંદ જયમાલા અમે લઈને આવીશું 7 વાગે. વાગે હવામહલ નવા ફિલ્મ ગીતોનું ચિત્રલોક કાર્યક્રમ 8:15. આપકે લીએ 9 વાગે ફિલ્મ સંગીત, 9:30. 10 વાગે છાયાગીત અને 10:30 ઢલતી જાહેરાત. આ હતી માહિતી અમારા આજે પ્રસારિત થવાના કાર્યક્રમો વિશે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 10 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર. સમાચાર માટે બસ થોડી પ્રતીક્ષા.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારમાં શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં 200 અને નિફ્ટીમાં 90 અંકનો ઘટાડો. પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપ અને તેના ગઠબંધનનો વિજય. તમિલનાડુમાં ટી વિજયની પાર્ટી અગ્રેસર. કેરલમમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુટીએફની જીત. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની જીતને ઐતિહાસિક અને અભૂતપૂર્વ ગણાવી. ઉમરેઠ અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના વિજયની ભાજપ દ્વારા રાજ્યભરમાં ઉજવણી. ઈરાને યુએઈ પર કરેલા હવાઈ હુમલામાં 3 ભારતીયો ઇજાગ્રસ્ત. અમેરિકા અને ઈરાન દ્વારા નવી ચેતવણીઓ અને સૈન્ય કાર્યવાહીના દાવા વચ્ચે હોર્મુઝ સમુદ્રધુનીમાં તણાવ વધ્યો. રશિયા સંરક્ષણ મંત્રાલયે બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીની હારની 81મી વર્ષગાંઠ નિમિત્તે 8 અને 9 મેના રોજ યુક્રેનમાં એકપક્ષીય યુદ્ધ વિરામની જાહેરાત કરી. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 2% વધારો. રાજ્યની 15 જેટલી યુનિવર્સિટીમાં GCAS પદ્ધતિથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ. સુરેન્દ્રનગરના ચોટીલાના ડુંગરોને ખોદી મોટા પ્રમાણમાં ખનિજ ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું. 1,50,00,000 રૂપિયાનું મુદ્દામાલ જપ્ત. રાજ્યના ઇતિહાસના સૌથી મોટા હથિયાર હેરાફેરી કેસમાં જામનગરની વિશેષ ટાડા અદાલતે 12 આરોપીને દોષિત જાહેર કર્યા. બિહારમાં ગઈકાલે વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં 12ના મોત. બોટાદના રાણપુર તાલુકામાં વરસાદ કેટલાક ગામોમાં કરા પડ્યા. ડાંગના સાપુતારાના હવામાનમાં પલટો આવ્યો. રાજ્યના 3 તાલુકામાં આજે સવારથી વરસાદ. દાહોદના ફતેપુરા અને સુખસર તેમજ મહીસાગરના સંતરામપુરમાં વરસાદ વરસ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. 10:02 થઈ ગઈ છે અને મિત્રો, જેમ આપ જાણો છો, આજે છે મંગળવાર, તો આપના ફોન કોલ્સનો સિલસિલો પણ ચાલુ થશે. હેલો હેલો ફોન ઇન કાર્યક્રમ આસ્થા કાપડિયા દ્વારા. બસ થોડી જ ક્ષણોમાં, એ પહેલા આ સંદેશ.
2: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમોની હારમાળામાં હવે પ્રસ્તુત કરીએ છીએ ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો
1: આપકી બાતે આપકી આવાજ
3: હેલો આકાશવાણી
1: આપકી પસંદ આપકા અંદાજ
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો
0: નમસ્કાર શ્રોતા મિત્રો, આજના ફોન ઇન કાર્યક્રમ હલો હલોમાં આપની સાથે વાત કરવા અને આપની પસંદગીનું ગીત સંભળાવવા હાજર છું હું આપની સાથે આપની રેડિયો દોસ્ત આસ્થા કાપડિયા. પ્રેમભર્યા અભિવાદન સાથે આવો શરૂ કરીએ વાતો અને ગીતોનો સિલસિલો. આ છે કાર્યક્રમ હેલો હેલો. હેલો હેલો, કોણ વાત કરી રહ્યા છો? નમસ્કાર, કોણ વાત કરી રહ્યા છો?
5: હું મનોજ ઠાકોર વાત કરું છું, તાલુકો સુઈગામ, જિલ્લો વાવથરાજ ને ગામ મોરવાડા.
0: બોલો મનોજભાઈ, કેમ છો?
5: બસ મજામાં બેન, આપ કેમ છો?
0: બસ એકદમ મજામાં.
5: એ ગરમી પડે છે અમદાવાદમાં?
0: અમદાવાદમાં ગરમી તો છે, આપ આપની વાત કરો, આપને ત્યાં કેવી ગરમી છે?
5: જી અમારે ત્યાં પણ સરહદી વિસ્તાર છે, અમારે સુઈગામ તાલુકો સેવાડાના સરહદી, તો અમારે ત્યાં રણ વિસ્તાર છે એટલે ગરમી તો જોરદાર પડે છે.
0: ઓહો, તો રણ એટલે તો ગરમીની સીઝનમાં ગરમી વધારે ને ઠંડીમાં ઠંડી વધારે એવું થતું હશે ને?
5: હા એવું થાય છે. હા બેન
0: બિલકુલ. મનોજભાઈ, આજે વેકેશનની વાત કરી રહ્યા છે આપણે આ કાર્યક્રમમાં, તો આપ આપના વેકેશનની કોઈ વાત અમારી સાથે શેર કરવા માંગતા હોય તો?
5: જી જી બિલકુલ જી, અમે ભણતા ત્યારે ખાસ કરીને તો અત્યારે પણ મામાના ઘરે જતા ને અમે પણ મામાના ઘરે જતા, તો મારા મામાનું ઘર ત્યાં જ છે અમદાવાદ સરખેજ.
0: અચ્છા, એટલે તમે વેકેશનમાં અમદાવાદના મહેમાન બનતા એમ ને?
5: અમદાવાદના મહેમાન બનતા અને અમે ખાસું બધું ફરવા જતા બધા.
0: વાહ વાહ,
5: જોઈ લઈ, કોણ જોઈ લઈ, પછી કાંકરિયા તળાવ જોઈ લઈ છે, વસ્ત્રાપુર તળાવ છે, બધા આખા અમદાવાદમાં ફરેલો છું હું.
0: બરાબર છે, બરાબર છે. બોલો તો આજે કયું ગીત સાંભળશો આપ?
5: અને આમ તો હું એક ખેડૂત છું અને ખેતીવાડી છે મારે પોતાની.
0: ઓકે.
5: અને સાથે પશુપાલન છે.
0: બરાબર છે, વાહ, ખૂબ સુંદર કામ કરી રહ્યા છો આપ. એમ લાગે છે કે પ્રકૃતિની સાથે રહીને પ્રકૃતિનું કામ કરી રહ્યા છો.
5: જી જી બેન.
0: આજે કયું ગીત સાંભળવું છે આપને?
5: આજે ફિલ્મનું નામ છે પાપા કહેતે હૈ.
0: હમ,
5: અને ગીત શબ્દો છે ઘર સે નિકલતે હૈ કુછ દૂર ચલતે હૈ. હા બેન, અને નામ લેવા માંગુ છું.
0: જી બિલકુલ.
5: ઘરના સભ્ય છે રાજુભાઈ, પ્રિયાંશી, વિવાન, આયનસી, તેમજ આપણા અમારું ગ્રુપ છે આકાશવાણી.
0: બરાબર.
5: મિત્રો છે ધીરજભાઈ રબારી, અબ્દુલ કાદર ખત્રી, કલ્પાબેન અંજારથી છે, પછી કલ્પાબેન ઉપાધ્યાય છે ભુજથી, વિભાભાઈ રબારી, કિરણભાઈ સુપેડા, બધા મિત્રો સાથે મળીને આપણો કાર્યક્રમ સાંભળીએ છીએ.
0: બિલકુલ, અમને ખ્યાલ છે, અમે આપના પત્રો પણ વાંચતા હોઈએ છીએ એટલે અમે આ બધા નામોથી આમ તો પરિચિત જ છીએ. આપને અને આપના મિત્ર મંડળને સંભળાવીએ આપની પસંદનું આ ગીત.

0: હેલો હેલો, આસ્થા વાત કરી રહી છું. આપ કોણ બોલી રહ્યા છો?
1: હું પ્રકાશ રાઠોડ બોલી રહ્યો છું.
0: કેમ છો પ્રકાશભાઈ?
1: બ્લાઇન્ડ છું, આંખે બ્લાઇન્ડ છું અને જૂનાવાડથી બોલું છું.
0: જી પ્રકાશભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. કેમ છો આપ?
1: હા, મજા મજા. તમે કેમ છો બેન? શાંતિ?
0: એકદમ મજામાં. અમે
1: મજામાં છો ને?
0: જી બિલકુલ.
1: હા, તો મારે ગીતની ફરમાઈશ આપી છે.
0: જી જી.
1: દાતા પિતાનું જે ગીત છે ને, દિલ કે ટુકડે ટુકડે કરકે મુસ્કુરા કે ચલ દિયે.
0: વાહ, સરસ ગીત.
1: અને થોડા મિત્રોના નામ આપવા છે.
0: જી.
1: મારા મિત્રો છે સુનિલ ગુગલ, દેવજી પરમાર, ભરત વણોલ, ચંદુ વણોલ, બરોબર, રાકેશ ત્રિવેદી, દિલીપ ચૌહાણ. આ બધા ગીતો નિયમિત રેડિયો સાંભળે છે. અને મારા ઘરના થોડા નામ આપવા છે. મારા મમ્મી નામ ભાનુબેન છે, મારા ભાઈનું નામ મુકેશભાઈ છે, મારા ભાભી નામ નીતાબેન છે, અને મારા બે ભત્રીજા છે, એકનું નામ દીપક, એકનું નામ જીગર છે. અમે બધા નિયમિત રેડિયો સાંભળીએ છીએ, તમારા બધા જ કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. બરાબર,
0: ચાલો સંભળાવીએ આપની પસંદનું આપને આ ગીત.

0: હેલો,
1: હેલો,
0: કોણ વાત કરી રહ્યું છે?
1: હું વાત કરી રહી છું. મારે ગીત સાંભળવું છે, સિંધુર ફિલ્મ નું ગીત સાંભળવું છે, પતઝડ સાવન વસંત બહાર.
0: બહુ જ સરસ પસંદગી છે આપની ગીતની, પણ ગીત આપને સંભળાવીએ પહેલા આપ વાત કરો, આપ શું કરી રહ્યા છો?
1: હાલ રસોઈ કરીને બેસી છું.
0: ઓકે, અને રોશનીબેન, આજના કાર્યક્રમમાં આપણે વેકેશન વિશે વાત કરીએ છીએ, તો આપને આપના કોઈ અનુભવ જો અમારી સાથે વહેંચવા હોય તો પ્લીઝ.
1: આ વેકેશનમાં તો કેવું છે કે અત્યારે જો તડકો બહુ છે, અને તડકામાં શું હોય છે કે આપણે બહુ ઘરથી 12 થી 5 સુધી તો બહાર જવાય ને, બરાબર?
0: કરેક્ટ.
1: હા, તો પછી આપણે વેકેશન કરવું હોય તો આપણે એવું કંઈક કરી શકીએ કે આપણી ઘરમાં કોઈક એવી કામ કરી શકીએ કે આપણે ઘર જેવું વેકેશન થઈ જાય, ઘરમાં કંઈક સરસ ડિશિસ બનાવીએ, પછી આમ કોઈ ગેમ વેમ ખેલીએ, તો પછી આપણને સારું લાગે કે વેકેશન જેવું ઘરમાં થઈ જાય.
0: વાહ રોશનીબેન, તમારી વાત મને ગમી કે વેકેશનની મજા પણ કરીએ અને સાથે સાથે આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખીએ. ચાલો તો આપને સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત.

0: હેલો હેલો વિવિધ ભારતી.
1: હા, મેં જયેશભાઈ પંચાલ બોલું છું, નવસારી. કેમ છો આસ્થાબેન?
0: એકદમ મજામાં છીએ, આપ કેમ છો?
1: બસ હું મજામાં છું. તબિયત પાણી સારી છે તમારી?
0: અમારી તબિયત પણ એકદમ સારી છે. તમારું નવસારી શું કે છે, કેવું છે ત્યાં હવામાન?
1: નવસારી તો, હા, નવસારી તો એમ કે છે કે ગરમી બહુ છે અત્યારે.
0: અચ્છા, અને કેરી ક્યાં સુધી આવવાની તૈયારીમાં છે?
1: કેરી તો હવે બેન આવશે, હવે એમ માનો ને ટૂંક સમયમાં. હવે આ જો વરસાદ નો કમોસમ નો વરસાદ નો વાતાવરણ જો નહીં હોય તો કેરી સારી આવશે એવું લાગે છે.
0: બરાબર, બોલો જયેશભાઈ, તો આજે કયું ગીત આપને સાંભળવું છે?
1: બેન આજે આપણા મહાન સંગીતકાર, આજે નવસાતની આજે પુણ્યતિથિ છે, નરગીસની પણ પુણ્યતિથિ ગઈ એટલે એના ઉપલક્ષમાં પેલું મોહમ્મદ રફીએ ગાયેલું પેલું મધર ઇન્ડિયાનું ગાયન છે ને, નામે ભગવાન હું નામે શૈતાન
0: હું,
1: જો ચાહે સમજે મેં તો ઇન્સાન હું.
0: બહુ જ બહુ જ સુંદર ગીત આપે પસંદ કર્યું છે.
1: હા, અને આ ગીત મારી સાથે સાંભળનાર જે રેડિયો મિત્રો છે આપણા નિયોલ થી અનિલ દેસાઈ, નાનપુરા સુરત થી પિયુષભાઈ મહેતા, અને એમની બેન યોગીની બેન મહેતા, અને ભાવનગર ના અફઝલભાઈ, આ બધા મિત્રો છે, અને વિરમગામ ના અજીત ભાવસાર છે. બેન એક રિક્વેસ્ટ છે કે ફોનિંગ કાર્યક્રમ જે પહેલે બે દિવસ રજૂ થતો હતો તે એના માટે એક જ દિવસ આવે છે, તો અમે તો બ્લાઇન્ડ છે એટલે ફોનિંગ કાર્યક્રમ જ ગમે છે, તો અઠવાડિયામાં બે દિવસ રજૂ થાય એવી મારી ઈચ્છા છે.
0: જી બિલકુલ, આપની ફરમાઈશ, આપની અરજી અમે ઉચ્ચ અધિકારી સુધી પહોંચાડી દઈશું. ચાલો, આપનો આભાર, સંભળાવ્યા આપની પસંદનું આ ગીત. થેન્ક યુ.

0: હેલો, કોણ વાત કરી રહ્યું છે?
1: હું અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ભીતિયા ગામથી સુરેશભાઈ વાત કરું છું.
0: જી સુરેશભાઈ, બોલો, કેમ છો?
1: બસ એકદમ મજામાં છું મેડમજી. તમે કેમ છો?
0: અમે પણ એકદમ મજામાં છીએ. બોલો, આજે કયું ગીત સાંભળવું છે આપને?
1: મને તમારા જૂના કાર્યક્રમો બધા જ ગમે છે. કે આજે મારે ગીતની ફરમાઈશ આપવી છે. ગીતના બોલ છે, તેરે જૈસા યાદ કહા, યારાના પિક્ચરનું ગીત છે. એ ગીત મારે સાંભળવાની ઈચ્છા છે.

0: હેલો
1: હેલો, વિવિધ ભારતી.
0: જી, વિવિધ ભારતીથી વાત કરી રહ્યા છે. આપનું શુભ નામ?
1: મારું કિશોરભાઈ, ખોખરા હાઉસિંગથી કિશોરભાઈ બોલું બેન.
0: જી કિશોરભાઈ, કેમ છો?
1: બસ મજામાં.
0: બોલો, શું કરી રહ્યા છો આપ?
1: અમે ઘરે રૂમાલનું પેકિંગ કરીએ બેન.
0: ઓહો,
1: હા
0: બોલો, કયું ગીત સાંભળવું છે આજે?
1: અમારા ઘરમાં એક નાની પરી છે, એના માટે મારે અનાડી પિક્ચરનું ગીત સાંભળવું છે બેન.
0: કયું ગીત?
1: થેન્ક યુ.

0: હેલો,
1: હેલો
0: કોણ વાત
1: જી,
0: કરી રહ્યા છો?
1: મારું
0: આપનું શુભ
1: નામ
0: નામ જાણી શક્યા છે?
1: જી મારું નામ હિમાંશુ શાહ છે અને હું મણિનગર અમદાવાદથી વાત કરી રહ્યો છું.
0: કેમ છો હિમાંશુભાઈ?
1: જી એકદમ મજામાં બેન, કેમ છો તમે?
0: અમે એકદમ મજામાં છે. બોલો, આજે કયું ગીત સાંભળવું છે આપને?
1: જી બિલકુલ, આજે આજે હું જે છે મારું એક મનપસંદ ગીત સાંભળવા માંગુ છું. પણ એ પેલા આપને કહેવા માંગુ છું કે અમે અને અમારા ફેમિલી મેમ્બર્સ વર્ષોથી જે છે આકાશવાણી અમદાવાદ ના પ્રશંસન કરાયા છે અને પહેલેથી જ જે છે અમે રેડિયોના તમારા જે છે કાર્યક્રમો અમે રેગ્યુલરલી જે છે સાંભળીએ છીએ.
0: અરે વાહ, શું વાત છે! આપના જેવા શ્રોતા મિત્રોના લીધે જ અમે પણ રઢિયા જ છીએ. હિમાંશુભાઈ આજે કાર્યક્રમમાં વેકેશન વિશે વાત કરી રહ્યા છે, તો આપ આપના ભૂતકાળના વેકેશનના કોઈ અનુભવ હોય તો શેર કરી શકો છો, અથવા આ વેકેશનમાં આપનો કોઈ પ્લાન હોય તો આપ અમારી સાથે આપ વહેંચી શકો છો.
1: કે અમે જે છે એ વેકેશનમાં જે છે અમે ઉત્સુકતાપૂર્વક રાહ જોતા હતા કે ક્યારે મામાના ઘરે જઈએ, કાકાના ઘરે જઈએ. મારી વાત કરું તો મેં જે વખતે નર્મદા ડેમનો જે લાવો લેતા હતા એ અદભુત હતો. અને આ ઉપરાંત જે જે પારિવારિક જે કઈ પણ જે પણ ખુશ જે પણ આપણને પ્રસંગો ની મિજબાની જે માણવા મળે છે, કાકીની બનાવેલી જે છે રસોઈ, ભાભીની બનાવેલી રસોઈ, અને જે અવનવા જે કઈ પણ અમે વખતે પત્તા રમતા હતા, અમે વખતે લખોટીઓ રમતા હતા.
0: બિલકુલ, તો હું માનું છું ત્યાં સુધી પ્રકૃતિ અને પરિવારના ખોળે અને તેમના સંગાથે આપનું વેકેશન જતું હતું, એમ આપ કહેવા માંગો છો, બરાબર ને?
1: જી બિલકુલ બિલકુલ બિલકુલ. અને ઈવન એજ જે છે એ અત્યારે મારા જીવનમાં પણ આવી રહ્યું છે કે હું અત્યારે જે છે એ પ્રકૃતિની જે છે એ પૂરેપૂરી જે છે હું સંભાળી જઈ રહ્યો છું અને પ્રકૃતિ બાબતે હું મારા મણિનગર નગર અમદાવાદમાં ઘણા બધા કાર્યક્રમો પણ કરી રહ્યો છું.
0: અરે વાહ, શું વાત છે!
1: હા, વૃક્ષારોપણ કરવું, જે છે હરિત ઘર કેવી રીતના રાખવું, પછી તમારે પ્લાસ્ટિકનો કેવી રીતના જે છે એ ત્યાગ કરવો અને કેવી રીતના જે છે તમારે જ્યુટ બેગ છે અથવા તો કેવી રીતના તમે કાપડની થેલીનો ઉપયોગ કરો કે જેના લીધે પર્યાવરણ આપણું સુરક્ષિત રહેવું, એવા ઘણા મુદ્દા વિશે જે છે અમે જાગૃતતા ફેલાવીએ છીએ. આ ઉપરાંત હું તમને કહેવા માંગુ છું કે હમણાં જ જે છે એ માનવતા જે આપણે કહેવાય કે એ અભિગમ સાથે પણ હું સંકળાયેલો છું કે જેનું નામ છે સ્કીન ડોનેશન બેંક, કે જે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કાર્યરત છે. એમનો માનવીય અધિકાર છે કે જેની પણ જે છે

0: જે દાઝી ગયેલા દર્દીઓ હોય અથવા તો જે એક્સિડન્ટ પામેલા દર્દીઓ હોય એમની જો સ્કીન ડોટ જે ડેમેજ થઈ જતી હોય ને, તો એ લોકો એ વિક્ટિમ બનેલા દર્દીઓને સ્કીન પુનર્જીવિત કરી આપવાનું કામ કરી રહ્યા છે.
1: મને લાગે છે કે આપ ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યા છો. હિમાંશુભાઈ, કયું ગીત સાંભળવું છે આપને આજે?
0: જી, મને આપ સંભળાવશો સિલસિલાનું એક યે કહાં આ ગયે હમ.
1: જી બિલકુલ, આપને અને આપની ક્લબના સૌ મેમ્બર્સને અને આપના પરિવારને ખૂબ ખૂબ સાધુવાદ. આપ ખરેખર ખૂબ ઉમદા કામ કરી રહ્યા છો. સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત.

0: હેલો,
1: નમસ્કાર.
0: નમસ્કાર. શું નામ છે આપનું?
1: ધીરજ વેપારી વાત કરો.
0: જી ધીરજભાઈ, બોલો, કેમ છો?
1: મજામાં છું અને એક પ્રકૃતિનો આનંદ માણી રહ્યો છું. પણ પ્રકૃતિને ક્યાંય ને ક્યાંય આપણે ઠેસ પહોંચાડીએ તો એ પણ બાબતે આપણે કાળજી લેવી જોઈએ.
0: ના ના, બિલકુલ આપની સાચી વાત છે.
1: કેમ કે આપણે જે વૃક્ષોનું નિકંદન જાય છે ત્યાં આપણે મુખદર્શન જોઈ રહ્યા છીએ. પછી જે આપણા રહેણીકેણી છે એમાં પણ આપણે બદલાવ લાવી રહ્યા છીએ. આ બધી વસ્તુમાં આપણે ફરી પરત પહેલાની જિંદગી તરફ જવું જોઈશે. હા, આપણી અત્યારની જે ટેકનોલોજી છે એને વાપરવાની સાથે પણ આપણે જૂની રહેણીકેણી પણ આપણે જો રાખી શકીએ તો ઘણો પર્યાવરણને ફાયદો થઈ શકે.
0: જી બિલકુલ, ટેકનોલોજીનો સદુપયોગ તો આપણે કરવાનો જ છે, પણ સાથે સાથે આપણે પ્રકૃતિની ચિંતા પણ કરવાની છે. આપની વાત બિલકુલ સાચી છે. આજે કયું ગીત સાંભળવું છે આપને ધીરજભાઈ?
1: આજે ગીત સાંભળવું છે પંખ હોતી તો ઉડાતી રે, સહેરા ફિલ્મનો લતા મંગેશકરના અવાજમાં.
0: જી બિલકુલ, સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત. કોલ કરવા માટે આપનો આભાર.

0: આપણા પર્યાવરણને ફાયદો થઈ શકે.
1: જી બિલકુલ, ટેકનોલોજીનો સદુપયોગ તો આપણે કરવાનો જ છે, પણ સાથે સાથે આપણે પ્રકૃતિની ચિંતા પણ કરવાની છે. આપની વાત બિલકુલ સાચી છે. આજે કયું ગીત સાંભળવું છે આપને ધીરજભાઈ?
0: આજે ગીત સાંભળવું છે પંખ હોતી તો ઉડાતી રે, સહેરા ફિલ્મનું, લતા મંગેશકરના અવાજમાં.
1: જી બિલકુલ, સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત. કોલ કરવા માટે આપનો આભાર.

0: તો શ્રોતા મિત્રો, આ હતો આજનો ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. આજનો કાર્યક્રમ આપે માણ્યો આપની રેડિયો દોસ્ત આસ્થા સાથે. આપ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તો અમારા નંબર નોંધી લેશો. અમારા નંબર છે 079-2754-1942, 079-2754-2676. ફોન કરવા માટેનો સમય નોંધી લેશો, દર સોમવારે સવારે 10 થી 11. બસ તો આવજો અને એક વૃક્ષ વાવજો. આ સંદેશ સાથે જ આપની રેડિયો દોસ્ત આસ્થાને આપો રજા. આપનો દિવસ મંગળમય રહે.
1: હેલો.

કાર્યક્રમમાં આપે સાંભળ્યું યુવરાજ ફિલ્મનું ગીત અલકા યાજ્ઞિક જાવદ અલીના સ્વરમાં સંગતુ એ આર રહેમાનનું. હેલો હેલો ફોન ઇન કાર્યક્રમ આપે સાંભળ્યું વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસ્તુતિ હતી આસ્થા કાપડિયાની. બરાબર 11 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર. સમાચાર માટે બસ થોડી પ્રતીક્ષા.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 500 અને નિફ્ટીમાં 150 અંકોનો ઘટાડો. પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપ અને તેના ગઠબંધનનો વિજય. તમિલનાડુમાં ટી વિજયની પાર્ટી અગ્રેસર, કેરલમમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફની જીત. ઉમરેઠ અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના વિજયની ભાજપ દ્વારા રાજ્યભરમાં ઉજવણી. બિહારમાં ગઈકાલે વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં 12ના મોત થયા. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરી વિધાનસભા ચૂંટણીમાં પક્ષની જીતનું સ્વાગત કર્યું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં ભારતના મુક્ત વેપાર કરારોની પ્રગતિનું મૂલ્યાંકન કરવા અધિકારીઓ અને મુખ્ય વાટાઘાટકારો સાથે સમીક્ષા બેઠક યોજી. અમેરિકા અને ઈરાન દ્વારા નવી ચેતવણીઓ અને સૈન્ય કાર્યવાહીના દાવા વચ્ચે હોર્મુઝ સમુદ્ર ધુનીમાં તણાવ વધ્યો. સંયુક્ત આરબ અમીરાતના ફુઝેરામાં ગઈકાલે તેલ ઉદ્યોગ ઝોનમાં ડ્રોન હુમલા બાદ ભીષણ આગ ફાટી નીકળી. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 2% વધારો. રાજ્યની 15 જેટલી યુનિવર્સિટીમાં GCS પદ્ધતિથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ. અમદાવાદમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા અને આરોગ્ય સાથે ચેડા કરતા હોટલ રેસ્ટોરન્ટ સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચોમાસા પહેલાની તૈયારીઓ અંગેની બેઠક યોજાઈ. ઊંચા વળતરની લાલચ આપી શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી છેતરપિંડી કરતી ગેંગના 3 સભ્યોને અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા. આઈપીએલ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું અને તાશ્કંદમાં ચાલી રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 બોક્સિંગ સ્પર્ધામાં ભારતના યુવા મુક્કેબાજોનું પ્રભાવશાળી પ્રદર્શન યથાવત. આ તમારા અત્યાર સુધીના સમાચાર. અમારા હવે પછીના સમાચાર આપ બપોરે 12 વાગે સાંભળી શકશો. નમસ્કાર.
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. કાર્યક્રમ દિલ સે બસ થોડી જ ક્ષણોમાં.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. દિલસે થીમ આધારિત ફિલ્મ ગીતોના કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત છે. કાર્યક્રમમાં આજે આપણે માણવાના છીએ જિંદગી શબ્દો પર ફિલ્મ ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ હમ દોનો ફિલ્મના ગીત સાથે. મોહમ્મદ રફીના સ્વર છે, સંગીત છે જયદેવનું, ગીતકાર છે સાહિર લુધિયાનવી.

કિશોર કુમાર, ભૂપિન્દર સપન અને ચક્રવર્તીના સ્વરમાં સત્ય પે સત્તા ફિલ્મનું ગીત આપે હમણાં સાંભળ્યું. કાર્યક્રમના અંતમાં સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં બરસાત ફિલ્મનું આ ગીત.

0: આ ગીત સાથે જ થીમ આધારિત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો, જેમાં આજે આપે જિંદગી વિશે કેટલાક ગીતો સાંભળ્યા. પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 96.7 FM પર આ છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલ.
1: कार्यक्रम में विशेषज्ञों द्वारा व्यक्त किए गए विचार उनके निजी है. रेडियो चैनल और विज्ञापन एजेंसी का इनसे सहमत होना अनिवार्य नहीं है. इस कार्यक्रम के प्रायोजक हैं रूबी हॉल क्लिनिक पुणे.
2: नमस्कार, रूबी हॉल क्लिनिक पुणे प्रस्तुत इनोवेटिव AI बेस्ड ट्रीटमेंट फॉर प्रोस्टेट कैंसर आ कार्यक्रम में आप सर्वनु स्वागत छे. मित्रों, आज आप बात करशू एक एवी टेक्निक नी जे मेडिकल साइंस नी दुनिया में बदलाव ला रही छे. फोकल वन, दी ओनली फुल्ली रोबोटिक एंड फुल्ली इंटीग्रेटेड हाइफो सिस्टम. मित्रों, જ્યારે પણ આપણે કેન્સર અને સર્જરી જેવા શબ્દો સાંભળીએ છીએ ત્યારે મનમાં એક ડર બેસી જાય છે. પણ આજે રૂબી હોલ ક્લિનિક પુનામાં આવેલી આ નવી રોબોટિક ટેકનિક એણે આ ડરને એક વિશ્વાસમાં બદલી નાખ્યો છે અને ભારતીય ઉપખંડમાં પહેલી વાર આ ટેકનિક પુનામાં એ પણ રૂબી હોલ ક્લિનિકમાં ઉપલબ્ધ છે. આ વિશે વધુ જાણકારી આપવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે ડિરેક્ટર ઓફ રોબોટિક સર્જરી અને ડિરેક્ટર ઓફ કલ્યાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોબોટિક હાઇફોથેરેપી ડોક્ટર હિમેશ ગાંધી. ડોક્ટર, આપનું હાર્દિક સ્વાગત છે.
3: નમસ્કાર.
2: ડોક્ટર, રોબોટિક યુરો ઓન્કોલોજીના ક્ષેત્રમાં તમારું નામ જાણીતું છે અને આજે શબ્દ છે યુરો ઓન્કો સર્જન. આ સાંભળ્યા પછી આ ડર બેસી જાય છે, બહુ મોટો શબ્દ છે. યુરો ઓન્કો સર્જનનું પ્રમુખ કામ શું હોય છે?
3: યુરો ઓન્કોલોજીસ્ટ નો મતલબ શું થાય કે એક સર્જિકલ સ્પેશિયાલિસ્ટ છે જે યુરોલોજી યુરિનરી સિસ્ટમ ના જે કેન્સર્સ હોય તે બધા ટ્રીટ કરે, ડાયગ્નોઝ કરે અને ફર્ધર લાઇન ઓફ મેનેજમેન્ટ ડ્રો કરીને આપે. હવે યુરોલોજીમાં કયા કયા કેન્સર ઇન્ક્લુડ થાય તો એમાં પ્રોસ્ટેટ કેન્સર આવે, કિડની કેન્સર આવે, યુરિનરી બ્લેડરનું કેન્સર આવે, ટેસ્ટિસના ટ્યુમર્સ આવે, પેનાઇલનું કેન્સર આવે, યુરેટર અને એડ્રિનલના ટ્યુમર્સ આવે. એનું મુખ્ય કામ એ છે યુરો ઓન્કોલોજીસ્ટનું કે જે અર્લી સ્ટેજમાં યુરિનરી સિસ્ટમના કેન્સર્સ પકડે, એનું ડાયગ્નોઝ કરે, એમને સ્ટેજ કરે, એમનો ટ્રીટમેન્ટ પ્લાન બનાવે અને ફર્ધર સર્જિકલ ઓપ્શન લાગશે, રેડિયેશન લાગશે કે મેડિકલ ઓન્કોલોજીની ટ્રીટમેન્ટ લાગશે તેનું એક ડિસિઝન આપી શકે. ફર્ધર ટ્રીટમેન્ટ કર્યા બાદ એ પેશન્ટને ફર્ધર લાઇન ઓફ મેનેજમેન્ટ કઈ લાગશે, કોઈ એડવાન્સ ટેકનોલોજીથી ફર્ધર સ્પ્રેડ થયેલું ડિઝીઝને કંટ્રોલ કરી શકાય એ પરફેક્ટ ગાઈડલાઇન્સ યુરો ઓન્કોલોજીસ્ટ આપી શકે.
2: શ્રોતાઓ, હું આ જણાવવા માંગીશ કે

0: પ્રોસ્ટેટ કેન્સર અને એનાથી જોડાયેલી આ ટ્રીટમેન્ટ એટલે કે ઇનોવેટિવ એઆઈ બેઝ ટ્રીટમેન્ટ, એના વિશે વધુ માહિતી જો તમને જોઈએ તો જરૂરથી સંપર્ક કરજો ડોક્ટર હિમેશ ગાંધી, રોબોટિક યુરો ઓન્કો સર્જન, રૂબી હોલ ક્લિનિક. કોન્ટેક્ટ નંબર 8600993595, 8600993595. જરૂર સંપર્ક કરજો. ડોક્ટર ગાંધી, પ્રોસ્ટેટ કેન્સર શબ્દ તો બધાએ સાંભળ્યો છે, તો એની જાણકારી કઈ રીતે આપશો? એના સિમ્પટમ્સ શું હોય છે?
1: હવે પ્રોસ્ટેટ કેન્સર જ્યારે પણ ફોર્મ થાય છે તો કઈ અલગ સિમ્પટમ્સ નથી આવતા. જે નોર્મલ નોન કેન્સરસ એનલાર્જમેન્ટ જે પ્રોસ્ટેટની ગ્રંથિ વધે છે એ સેમ સિમ્પટમ્સ પ્રોસ્ટેટ કેન્સરમાં પણ જોવા મળે છે. મુખ્ય સિમ્પટમ્સ એ હોય છે કે રાતે વારંવાર ઉઠવું, પિશાબ કરવા જવું, યુરિન કંટ્રોલ કોઈ વાર નહીં થવું, કોઈ વાર જોર લગાવવું પડે, કોઈ વાર કપડામાં જ પિશાબ થઈ જાય. તો આ જે આમ પ્રોબ્લેમ્સ આવે છે 50 વર્ષના ઉંમર પછી કાયમ લોકોમાં જે પ્રોસ્ટેટની પ્રોબ્લેમ્સ જોવામાં આવે છે, સેમ પ્રોબ્લેમ્સ પ્રોસ્ટેટ કેન્સરમાં પણ જોવામાં આવે છે. સિવિયર કેસીસ જ્યારે હોય, જ્યારે સ્ટેજ 4 પ્રોસ્ટેટ કેન્સર જાન પડે, ત્યારે કોઈક વાર પેશન્ટને ખેંચ આવે, જ્યારે બ્રેઇનમાં સ્પ્રેડ થઈ ગયું હોય, યા તો કોઈક વાર કમરમાં સ્પ્રેડ થઈ ગયું હોય તો ફ્રેક્ચર થઈ જાય, જેને અમે સ્પાઇનલ ફ્રેક્ચર્સ કહીએ. કારણ કોઈક વાર પેશન્ટની પેરાપ્લેજિયા થઈ જાય, જેથી આપણે પેરાલિસિસનો એટેક પણ કહી શકીએ છીએ. અને કોઈક વાર પેશન્ટના જે લોઅર લિમ્બ ફ્રેક્ચર્સ હોય તે પણ થઈ શકે છે, જે અમે પેથોલોજીકલ ફ્રેક્ચર્સ કહી શકીએ છીએ. સિવિયર કેસીસમાં કોઈક વાર પેશન્ટનું પેશાબ પણ બંધ થઈ જાય અને કોઈક વાર કિડની ફેલ પણ થઈ જાય. તો આવા જ્યારે સિમ્પટમ્સ આવે છે તો મોસ્ટલી કેન્સર સ્ટેજ 4નું કેન્સર હોય છે અને એનું ટ્રીટમેન્ટ કરવું બહુ જરૂરી છે.
0: ડોક્ટર, આજના એપિસોડમાં આપ શ્રોતાઓને તમારા તરફથી શું ટિપ્સ આપશો?
1: અને દરેક પુરુષ જે 50 વર્ષની વય ક્રોસ કરી ચૂક્યા હોય એ લોકોએ એકવાર પોતાનો પીએસએ કરાવી લેવો. જે સિમ્પલ બ્લડ ટેસ્ટ છે એ પીએસએ નોર્મલ લેવલ પર હોવાથી કંઈ ચિંતા કરવાની જરૂર નથી, પર એક્સિડેન્ટલી જો ડાયગ્નોઝ થાય હાયર લેવલ પર તો તરત યુરો ઓન્કોલોજીસ્ટને સંપર્ક કરો અને ફર્ધર અસેસમેન્ટ કરાવો.
0: શ્રોતાઓ, હું એ જણાવવા માંગીશ કે પ્રોસ્ટેટ કેન્સર અને એનાથી જોડાયેલી આ ટ્રીટમેન્ટ એટલે ઇનોવેટિવ એઆઈ બેઝ ટ્રીટમેન્ટ, જેના વિશે વધુ માહિતી તમને જોઈએ તો જરૂરથી સંપર્ક કરો ડોક્ટર હિમેશ ગાંધી, રોબોટિક યુરો ઓન્કો સર્જન, રૂબી હોલ ક્લિનિક. કોન્ટેક્ટ નંબર 8600993595, 8600993595. જરૂર સંપર્ક કરો. શ્રોતાઓ, ફરી મળીશું આપણા આવનારા એપિસોડમાં રૂબી હોલ ક્લિનિક પુના પ્રસ્તુત ઇનોવેટિવ એઆઈ બેઝ ટ્રીટમેન્ટ ફોર પ્રોસ્ટેટ કેન્સર આ કાર્યક્રમમાં. ધન્યવાદ ડોક્ટર હિમેશ ગાંધી.
2: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ રૂબી હોલ ક્લિનિક પુણે.
3: આ હતો પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલ. 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. રજૂ કરીએ છીએ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નમ.

શ્રોતા મિત્રો, આજે સંગીતકાર નૌશાદની પુણ્યતિથિ નિમિત્તે તેમના દ્વારા સંગીતબદ્ધ કરાયેલા કેટલાક ગીતો આપણે તરન્નુમ કાર્યક્રમમાં સાંભળી રહ્યા છીએ. હવે સાંભળીએ શકીલ બદાયુનીની ગીત રચના નૌશાદના સંગીત સાથે. ફિલ્મનું નામ છે દીવાના, સ્વર છે મોહમ્મદ રફીનો.

0: રામ ઓર શ્યામ.
1: આ ફિલ્મનું ગીત આપે હમણાં જ સાંભળ્યું. સ્વર હતો આશા ભોંસલેનો, આશા ભોંસલે અને સાથીઓનો. ગીત રચના શકીલ બદાયુનીની હતી. હવે સાંભળીએ ગીતકાર મજરૂહ સુલતાનપુરીની શબ્દરચના. સાથી ફિલ્મમાં લતા મંગેશકરના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો જૂના હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ તરન્નુમ, જેમાં આજે નૌશાદ દ્વારા સંગીતબદ્ધ કરાયેલા કેટલાક ગીતો આપ માણી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં સાસ ઓર આવાઝ આ ફિલ્મનું ગીત.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ દિલ દિયા દર્દ લિયા. આ ફિલ્મનું ગીત આશા ભોંસલે અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં, ગીતકાર શકીલ બદાયુની.

0: મિત્રો, નૌશાદ સાહેબનું સંગીત માત્ર મનોરંજન જ નહોતું, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રીય પરંપરાનો એક અનમોલ વારસો હતો. આ સુંદર ગીત સાથે જ આજનો તરન્નમ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે 12 થવા આવ્યા છે. થોડી જ વારમાં સાંભળીએ મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 550 અને નિફ્ટીમાં 170 અંકોનો ઘટાડો. બિહારમાં ગઈકાલે વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં 12ના મોત થયા. અમેરિકા અને ઈરાન દ્વારા નવી ચેતવણીઓ અને સૈન્ય કાર્યવાહીના દાવા વચ્ચે હોર્મુઝ સમુદ્રધુનીમાં તણાવ વધ્યો. ભારતે સંયુક્ત આરબ અમીરાતના ફુઝેરા પેટ્રોલિયમ ઉત્પાદન વિસ્તારમાં થયેલા હુમલાની નિંદા કરી. વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ આજે બિહારના ગયાની મુલાકાત લેશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે જણાવ્યું છે કે જો પશ્ચિમ એશિયાનો સંઘર્ષ 2027 સુધી લંબાય તો વૈશ્વિક અર્થતંત્રને વધુ ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. ભારત અને જમૈકા વચ્ચે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા. વિદેશમંત્રી એસ જયશંકરે આ પ્રસંગે કહ્યું કે જમૈકા અને ભારત વચ્ચે સહયોગ વધુ સુદૃઢ બની રહ્યો છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેશમાં એક મજબૂત સંશોધન અને નવીનતા ઇકોસિસ્ટમ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. દિલ્હી પોલીસે આંતરરાજ્ય સાયબર છેતરપિંડી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને ઉત્તરાખંડમાંથી 5 આરોપીઓની ધરપકડ કરી. ભારતમાં સાયબર ક્રાઇમનો પર્દાફાશ કરતા રિપોર્ટિંગ પ્રોજેક્ટ માટે 2 ભારતીય પત્રકારોને પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યો. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 2% વધારો. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ભારતીય કોસ્ટગાર્ડના તટરક્ષક વિહારમાં સુરવીર ઓડિટોરિયમનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રાજ્યની 15 જેટી યુનિવર્સિટીમાં GCS પદ્ધતિથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ. રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટા હથિયાર હેરાફેરી કેસમાં જામનગરની વિશેષ ટાડા અદાલતે 12 આરોપીઓને દોષિત જાહેર કર્યા. બોટાદના રાણપુર તાલુકામાં વરસાદના કેટલાક ગામોમાં કરા પડ્યા. રાજ્યના 6 તાલુકાઓમાં સવારે 10 વાગ્યા સુધીમાં વરસાદ. દાહોદ અને મહીસાગરના 6 તાલુકાઓમાં વરસાદ. આઈપીએલ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું. આ તમારા અત્યાર સુધીના સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને
0: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.

શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 12:05 સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. 1:01:30 સુરીલા સફર. 2:00 સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી. ગુજરાતી ગીત આપ માણી શકશો 2:35. 3:00 મનપસંદ કાર્યક્રમ સખી સહેલી. 4:00 પિટારા અંતર્ગત આજે સાંભળશો સેહતનામા.

સાંજે 5 વાગ્યે સાંભળશો ગીતોનો કાર્યક્રમ, હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સરગમ. 5:30 સુરીલી સાંજ, જેમાં આજે આપ માણશો ગુજરાતી ગીતો. સુરીલા સફર હિન્દી ફિલ્મી ગીતોના આ કાર્યક્રમને આપ માણી શકશો 6:00. 7:20 જયમાલા. 8:00 હવા મહલ. 8:15 કાર્યક્રમોની રૂપરેખા સાથે માણશો કાર્યક્રમ ચિત્રલોક, જેમાં નવા હિન્દી ફિલ્મી ગીતો આપ માણી શકશો.

9 વાગ્યે કાર્યક્રમ આપકે લીએ. 9:30 ફિલ્મ સંગીત, 10 વાગ્યે છાયા ગીત, 10:30 ઢલતી જાહેરાત,

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

શ્રોતા મિત્રો, 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. અત્યારે બપોરના 1:20 થઈ છે. સાંભળીએ ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. યુએઈ પર થયેલા હુમલામાં 3 ભારતીયો ઘાયલ થવાની ઘટનાને ભારતે ટીકા કરી. જમૈકાના પ્રવાસે ગયેલા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરની ઉપસ્થિતિમાં બંને દેશો વચ્ચે સમજૂતી કરાર થયા. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેશમાં એક મજબૂત સંશોધન અને નવીનતા ઇકોસિસ્ટમ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ આજે 3 દિવસની ભારતની મુલાકાતે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે ભારતીય શેરબજારમાં કડાકો અને આઈપીએલમાં આજે દિલ્હીમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. ભારતે સંયુક્ત આરબ અમીરાતમાં ફુજેરામાં પેટ્રોલ પંપ ઉત્પાદન વિસ્તારમાં થયેલા હુમલાની નિંદા કરી છે, જેમાં 3 ભારતીય નાગરિકો ઘાયલ થયા હતા. ગઈકાલે ફુજેરા પેટ્રોલિયમ ઉત્પાદન વિસ્તારમાં ઈરાની ડ્રોન હુમલામાં આગ લાગી હતી, જેમાં 3 ભારતીય નાગરિકો ઘાયલ થયા હતા. વિદેશ મંત્રાલયે તાત્કાલિક સંઘર્ષ સ્થગિત કરવાની હાકલ કરી છે અને સંઘર્ષમાં નાગરિક માળખાગત સુવિધાઓ અને નિર્દોષ લોકોને નિશાન બનાવવાની નિંદા કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત પશ્ચિમ એશિયાના સંઘર્ષને ઉકેલવા અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે સંવાદ અને રાજદ્વારીને સમર્થન આપે છે. ભારતે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા મુક્ત અને અવરોધ વિના નેવિગેશન માટે પણ હાકલ કરી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલ માટેના તમામ પ્રયાસોમાં સહયોગ કરવા તૈયાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત પર થયેલા હુમલાની નિંદા કરી છે, જેમાં 3 ભારતીય નાગરિકો ઘાયલ થયા હતા. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે નાગરિકો અને માળખાગત સુવિધાઓને નિશાન બનાવી અસ્વીકાર્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત યુએઈ સાથે મજબૂત એકતામાં ઊભું છે અને વાતચીત અને રાજદ્વારી દ્વારા તમામ મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલ માટે તેના સમર્થનનો પુનરોચ્ચાર કરે છે. શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સલામત અને અવરોધ વિના નેવિગેશન સુનિશ્ચિત કરવું એ પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ગલ્ફમાં નવા હુમલાઓ થયા છે, જેનાથી હોર્મુઝ સ્ટ્રેટના નિયંત્રણ અંગે તણાવ વધી રહ્યો છે અને જેથી યુદ્ધવિરામને નુકસાન થઈ રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રોજેક્ટ ફ્રીડમ નામની નવી પહેલની જાહેરાત કર્યા પછી મિસાઇલો અને ડ્રોન છોડવામાં આવ્યા હતા, જેનો હેતુ વ્યૂહાત્મક જળમાર્ગમાંથી ફસાયેલા ટેન્કરો અને વાણિજ્યિક જહાજોને પસાર કરવામાં મદદ કરવાનો છે. વૈશ્વિક ઉર્જા વેપાર માટે એક મહત્વપૂર્ણ માર્ગ, જે સંઘર્ષ શરૂ થયો ત્યારથી મોટેભાગે બંધ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળે જણાવ્યું છે કે જો પશ્ચિમ એશિયાનો સંઘર્ષ 2027 સુધી લંબાય તો વૈશ્વિક અર્થતંત્રને વધુ ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. આ સંઘર્ષને કારણે તેલના ભાવ પ્રતિ બેરલ $125 સુધી પહોંચી શકે છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટિલાના જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે લાંબા સમય સુધીનો સંઘર્ષ ફુગાવાને વધારીને આર્થિક વિષમ પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. સરકારે કહ્યું છે કે દેશભરમાં એલપીજી વિતરકોમાં કોઈ ડ્રાય આઉટ સર્જાયું નથી અને ખાતરી આપી છે કે પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિ વચ્ચે પેટ્રોલિયમ ઉત્પાદનો અને એલપીજીની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. ગઈકાલે બપોરે નવી દિલ્હીમાં આંતરમંડળ સ્તરીય બ્રીફિંગ દરમિયાન અધિકારીઓને નાગરિકોને પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની ગભરાટભરી ખરીદી ટાળવા અને સચોટ માહિતી માટે સત્તાવાર સ્ત્રોતો પર આધાર રાખવા જણાવ્યું હતું. તેમાં

0: કહેવામાં આવ્યું છે કે દેશભરમાં ઓનલાઈન એલપીજી સિલિન્ડર બુકિંગ ઔદ્યોગિક ધોરણે 99% સુધી વધી ગયું છે અને વાણિજ્યિક એલપીજી પુરવઠો લગભગ 70% સુધી પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે જણાવ્યું હતું કે વિકાસ સહયોગ ભારત અને જમૈકા વચ્ચે ભાગીદારીનો મુખ્ય આધારસ્તંભ છે. જમૈકાના વિદેશમંત્રી કામિના જોન્સન સ્મિથ અને અન્ય કેબિનેટ સભ્યો સાથેની મુલાકાત બાદ મીડિયાને સંબોધન વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે બંને દેશોએ ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા અને ડિજિટલ પરિવર્તન, સાંસ્કૃતિક વિનિમય, રમતગમત અને ડિજિટલ ચૂકવણી જેવા ક્ષેત્રોમાં તાજેતરમાં પૂર્ણ થયેલા MOUના અસરકારક અમલીકરણ પર ચર્ચા કરી હતી. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેશમાં એક મજબૂત સંશોધન અને નવીનતા ઇકોસિસ્ટમ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આજે નવી દિલ્હીમાં IIT મદ્રાસ ટેકનોલોજી સમિટને સંબોધતા શ્રી પ્રધાને નવીનતા સંચાલિત પરિણામો પહોંચાડવા માટે ભારતના સંશોધન ઇકોસિસ્ટમને સ્વીકારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
1: आज प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में सरकार अनुसंधान क्षेत्र में एक नया इकोसिस्टम बनाने के लिए प्रतिबद्ध है. वो दिन बीत गए जब संस्थान केवल शिक्षा तक ही सीमित रहते थे. अब प्राथमिकताएं बदल गई हैं. अनुसंधान केवल PhD थीसिस, साइटेशन पेपर या प्रकाशन तक ही सीमित नहीं रहना चाहिए, बल्कि अनुसंधान से नवाचार यानी इनोवेशन होना चाहिए.
2: रिसर्च मस्ट लीड टू इनोवेशन.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક ચેનલ AIR News_ABID ને ફોલો કરશો. વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ આજે 3 દિવસની રાજ્ય મુલાકાતે બિહારના ગયા પહોંચી રહ્યા છે. તેમની સાથે વિયેતનામ સરકારના અનેક મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ એક પ્રતિનિધિમંડળ પણ હશે. વિયેતનામના રાષ્ટ્રપતિ આજે મોડી રાત્રે નવી દિલ્હી પહોંચશે. રાષ્ટ્રપતિ તો લામનું આવતીકાલે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. બાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર રાષ્ટ્રપતિ તો લામ સાથે વ્યાપક ચર્ચા કરશે. સાંજે રાષ્ટ્રપતિ તો લામ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા મહિને વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી આ તેમની ભારતની પ્રથમ મુલાકાત છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં ભારતના મુક્ત વેપાર કરારોની પ્રગતિનું મૂલ્યાંકન કરવા અધિકારીઓ અને મુખ્ય વાટાઘાટકારો સાથે એક સમીક્ષા બેઠક યોજી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગોયલે જણાવ્યું કે બેઠક દરમિયાન તેઓએ ભારતમાંથી નિકાસ કરવા માટે વ્યવસાયોને વધુ પ્રોત્સાહિત કરવા મુદ્દે ચર્ચા કરી. તેમણે વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં ભારતની સ્થિતિને મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરી વિધાનસભા ચૂંટણીમાં પક્ષની જીતનું સ્વાગત કર્યું છે. તેમણે પશ્ચિમ બંગાળની જીતને ભય, તુષ્ટિકરણ અને ઘૂસણખોરોને આશ્રય આપનારાઓ સામે મજબૂત જાહેર પ્રતિભાવ ગણાવ્યો. શ્રી શાહે ઐતિહાસિક જનાદેશ માટે આસામના લોકોને અભિનંદન આપ્યા. શ્રી શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે અપાર સ્નેહ અને સમર્થન લોકોને વધુ સારી સેવા પૂરી પાડવા અને તેમની આશાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ કરવા તેમના સંકલ્પને મજબૂત બનાવે છે. ભાજપના સાંસદો રાઘવ ચડ્ડા, અશોક મિત્તલ, સંદીપ પાઠક અને રાજેન્દ્ર ગુપ્તાએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળીને ચિંતા વ્યક્ત કરી.
3: મેં સીધે તોર પર આમ આદમી પાર્ટી કો કહેના ચાહતા હું કે આપ યે વિજિલન્સ, યે પોલ્યુશન બોર્ડ, યે પંજાબ પુલિસ કા સહારા લેકર જો બદલે કી ભાવના સે કાર્યવાહી કર રહે હૈ, એક ડેન્જરસ ખેલ હૈ જિસકી શરૂઆત તો આપને કર દી હૈ લેકિન ઇસકા અંત બહોત ખરાબ હોને જા રહા હૈ. જબ તક હમ આપકે સાથ થે, હમ તમામ લોગ બહોત અચ્છે થે, બડે સંસ્કારી થે, આજ્ઞાકારી થે, ઓર જૈસે હી આપકા સાથ હમને છોડા, હમ સબ લોગ ભ્રષ્ટાચારી હો ગયે.
0: દિલ્હી પોલીસે આંતરરાજ્ય સાયબર છેતરપિંડી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને ઉત્તરાખંડમાંથી 5 આરોપીઓની ધરપકડ કરી છે. ડેપ્યુટી પોલીસ કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે આરોપીઓ ઓનલાઈન રોકાણ કૌભાંડો અને કાર્ય આધારિત છેતરપિંડીમાં સંડોવાયેલા હતા. તેમણે કહ્યું કે તેઓ સાયબર છેતરપિંડી કરનારાઓ માટે મ્યુલ બેંક ખાતા પૂરા પાડવા અને ગેરકાયદે નાણાકીય વ્યવહારો બનાવવામાં સામેલ હતા. શ્રી કુમારે જણાવ્યું હતું કે આ કૌભાંડને કારણે દેશભરના અનેક લોકો છેતરાયા હતા. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં ઘટાડો થતાં આજે શેરબજારમાં ઘટાડો થયો હતો. બપોરના સત્રમાં સેન્સેક્સ 650, જ્યારે નિફ્ટીમાં 200 પોઈન્ટનો ઘટાડો થયો હતો. હાલમાં પણ શેરબજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ સાંજે 7 વાગીને

0: ત્રીસ મિનિટે રમાશે. ભારતમાં સાયબર ક્રાઇમનો પર્દાફાશ કરતા તેમના ઇમેજ આધારિત રિપોર્ટિંગ પ્રોજેક્ટ માટે બે ભારતીય પત્રકારોએ પ્રતિષ્ઠિત પુલિત્ઝર પુરસ્કાર જીત્યો છે. આનંદ આર કે, સુપર્ણા શર્મા અને નાતાલી ઓબિકો પિયર્સનને ઇલસ્ટ્રેટેડ રિપોર્ટિંગ અને કોમેન્ટ્રી શ્રેણીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે બ્લૂમબર્ગ માટે આ અહેવાલ તૈયાર કર્યો હતો. હનોઈ સ્થિત રિપોર્ટર અનિરુદ્ધ ગોસાલને આંતરરાષ્ટ્રીય રિપોર્ટિંગ શ્રેણીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. પુલિત્ઝર પુરસ્કાર પત્રકારિતામાં એક પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. યુએઈ પર થયેલા હુમલામાં ત્રણ ભારતીયો ઘાયલ થવાની ઘટનાની ભારતે ટીકા કરી. જમૈકાના પ્રવાસે ગયેલા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરની ઉપસ્થિતિમાં બંને દેશો વચ્ચે સમજૂતી કરાર થયા. શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેશમાં એક મજબૂત સંશોધન અને નવીનતા ઇકોસિસ્ટમ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. વિયેતનામના રાષ્ટ્રપતિ તોલામ આજે ત્રણ દિવસની ભારતની મુલાકાતે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે ભારતીય શેરબજારમાં કડાકો. અને આઈપીએલમાં આજે દિલ્હીમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
2: શ્રોતા મિત્રો, 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે સાંભળીએ સુરીલા સફર કાર્યક્રમનો શેષ ભાગ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. રાજ્યમાં 9-23 એપ્રિલ દરમિયાન યોજાયેલા પોષણ પખવાડિયામાં 73,14,000થી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. સત્તાવાર યાદીમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષા વકીલે જણાવ્યું, રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રવૃત્તિઓમાં ગુજરાતે 10%થી વધુ યોગદાન આપી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. આમ પોષણ પખવાડિયા 2026 અંતર્ગત ગુજરાત દેશમાં 4 ક્રમે રહ્યું છે. રાષ્ટ્રીય સ્તરે થયેલી કુલ પ્રવૃત્તિઓમાં ગુજરાતનું યોગદાન 10.77% રહ્યું છે. રાજ્યના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો છે. કેટલાક જિલ્લામાં આજે કમોસમી વરસાદ થયાના અહેવાલ છે. આજે દાહોદના ફતેપુરામાં 1.25 ઇંચ, સુકસર અને ઝાલોદમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. મહીસાગર જિલ્લાના સંતરામપુર અને ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. 2 દિવસની ગરમી બાદ આજે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પસરી છે. અરવલ્લી જિલ્લામાં અચાનક વરસાદ પડ્યો છે. સામળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ.
1: અરવલ્લી જિલ્લામાં સવારના અરસામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મેઘરજ, મોડાસા, શામળાજી સહિતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા થયા હતા. વરસાદી ઝાપટા થવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મોડાસા તાલુકાના નાંદીસણ, શામળાજીના સુનોક, વાસેરા કંપા, મેઘરજ તાલુકાના ઈસરી સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા થયાના અહેવાલો મળી રહ્યા છે. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના અકાળા, મોકાસર, પાંચવાડા ગામોમાં અને બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણિયાણી, કસ્પાતી ગામે કરા સાથે વરસાદ થયો. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ગામોમાં પણ પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા. ડાંગ જિલ્લાના ગિરિમથક, સાપુતારા સહિત તળેટી વિસ્તારોના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ખુશનુમા માહોલ સર્જાયો. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ડુંગરોમાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી સામે આવી છે. ચોટીલાના નાયબ કલેક્ટર HT મકવાણા અને તેમની ટીમે મોડી રાત્રે ચેકિંગ હાથ ધરીને કાંધાસર અને સાંગાણી ગામો વચ્ચેથી ખનીજ ચોરી ઝડપી 1,50,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે શ્રી મકવાણાએ વધુ માહિતી આપી.
2: આ બંને ઈસમોને સામે છે એ લેન્ડ ગ્રેબિંગ તેમજ મોટા પ્રમાણમાં જે ખોદકામ કરેલું છે તદ્દન ગેરકાયદેસર રીતે, એની માપણી કરી અને દંડકીય કાર્યવાહી તેમજ ખાણ ખનીજના જુદા જુદા જે કાયદાનો ભંગ કરેલો છે અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અને આ તમામે તમામ 1.5 કરોડનો મુદ્દા માલ છે જપ્ત કરીને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે.
0: પંચમહાલમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર ગોધરાના ભાટપુરા પાસે એક કાર અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જેમાં મહીસાગર જિલ્લાના એક જ પરિવારના 3 સભ્યોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 14 વર્ષની કિશોરીનો આબાદ બચાવ થયો છે. ખાનપુર તાલુકાના મૂડાવડેક ગામનો પરિવાર સુરતથી કાર દ્વારા પોતાના વતન પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ગોધરાના ભાટપુરા પાસે તેમની કાર કોઈ અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. વડોદરાની મહીસાગર નદી પર આવેલ કોટના બીચ પર નાવા પડેલા 2 લોકોના મોત થયા છે. આજે વહેલી સવારે કોટના બીચ પર નાવા ગયેલા 9 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓ ડૂબી ગયા હતા. આ ઘટનામાં નંદેસરી પોલીસ અને ફાયરની ટીમે રેસ્ક્યુ કરીને 2 મૃતદેહોને બહાર કાઢી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આજે ભારતીય તટરક્ષકના સુરવીર ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરાયું. આ પ્રસંગે આસામ રાઇફલ્સના સુમેદાર PM મોસેસ, તટરક્ષક પશ્ચિમ ઝોનના કમાન્ડર અને IG ભીષ્મ શર્મા ઉપસ્થિત રહ્યા. અંદાજે 300 લોકોની ક્ષમતા ધરાવતું

0: આ આધુનિક ઓડિટોરિયમ શિક્ષણ, પ્રોફેશનલ ઇવેન્ટ્સ તેમજ વિવિધ કાર્યક્રમો માટે ઉપયોગી બનશે. ભાવનગર યાત્રીઓની સુવિધા તેમજ ફાગણ દેરીના અવસરે પાલિતાણા જૈન મંદિર ખાતે આવનારા શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર પાલિતાણા અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે એક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ બાંદ્રા ટર્મિનસથી પાલિતાણા જતી બાંદ્રા પાલિતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન આવતીકાલે બાંદ્રા ટર્મિનસથી બપોરે 12:15 પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 5:10 પાલિતાણા પહોંચશે. તે જ રીતે પરત ફરતી પાલિતાણા બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 8 મેના રોજ પાલિતાણાથી સાંજે 5 પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 7:25 બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABIDને ફોલો કરશો. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, સંગીત એ મનની ભાષા છે. શબ્દોમાં લાગણીનો સ્પર્શ અને સ્વરમાં મધુરતાની મહેક મળે ત્યારે સર્જાય છે એક એવી દુનિયા જ્યાં મનને મળે આનંદ, શાંતિ અને આત્મીયતા. આજના આ કાર્યક્રમમાં આપણે માણીશું ગુજરાતી સુગમ સંગીતના કેટલાક સુંદર અને યાદગાર ગીતો. કાર્યક્રમના આરંભે સાંભળીએ સુરેશ દલાલની શબ્દરચના, આરતી મુનશીના સ્વરમાં.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: માલિની ભાર. નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીત વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ માધવ રામાનુજની આ ગીત રચના ભૂપેન્દ્ર સિંઘના સ્વરમાં.

0: શાલિની ભાર. નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
3: શ્રોતો મિત્રો, હવે સાંભળીએ વિનોદ જોશીની શબ્દરચના વિભા દેસાઈના સ્વરમાં.

0: તાલીમી ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
3: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોના કાર્યક્રમ અંતર્ગત સુગમ સંગીત વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.

વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

નમસ્કાર અમદાવાદીઓ. શહેરની દોડધામ, ટ્રાફિકનો કલરવ અને દિવસભરનો એ થાક, આ બધાની વચ્ચે જો કોઈ સાચું સુખ હોય તો એ છે આ સાંજની કડક અને મનપસંદ સંગીત સાથે કડક મીઠી ચા. હું છું તમારી સાથે રવિ. તમે સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતી અમદાવાદ, દેશની સુરીલી ધડકન. મિત્રો, આજે જ્યારે આખી દુનિયામાં બધે જ દોડધામ અને અશાંતિ છે ત્યારે મનમાં થાય કે કાશ થોડી ક્ષણો શાંતિની મળી જાય. પણ યાદ રાખજો, વિશ્વ શાંતિનો રસ્તો આપણા હૃદયની શાંતિથી જ શરૂ થાય છે અને આ શાંતિ શોધવા ક્યાંય દૂર જવાની જરૂર નથી, બસ સંગીતમાં ડૂબી જવાની જરૂર છે. સંગીત એ આત્માની એવી દવા છે જે વગર બોલીએ ઘણું બધું કહી જાય છે અને રૂજના આવતા જખમો પર મલમ લગાવે છે. તો ચાલો આજના 7 સુરોની સફરમાં આપણે બધા ભેદભાવ ભૂલીને માત્ર પ્રેમ અને શાંતિનો સુર રેલાવીએ. આગામી 2 કલાકની સફર કંઈક આવી રહેશે. સાંજે 5 થી 5:30 સરગમ જેમાં આપણે ખોવાઈ જઈશું 90s એવા ગીતોમાં જે આપણી બાળપણની અને જુવાનીની યાદો તાજી કરી દેશે. સાંજે 5:30 થી 6 સુરેલી સાંજ માતૃભાષાની મીઠાશ એટલે કે આપણા લોકપ્રિય ગુજરાતી ગીતો. સાંજે 6 થી 7 સુરીલા સફર, 80ના દાયકાના એવા ગીતો જે આજે પણ એટલા જ સદાબહાર છે. ઘડિયાળમાં સાંજના 5ના ટકોરા પડ્યા છે. ચાનો કપ હાથમાં લો અને રેડિયોનું વોલ્યુમ વધારી દો. કાર્યક્રમ સરગમમાં શરૂ કરીએ છીએ સુર અને શબ્દોની એક એવી યાત્રા જ્યાં માત્ર શાંતિ હશે અને અદ્ભુત મીઠાશ હશે. જોડાયેલા રહો માત્ર 96.7 FM પર.

મિત્રો, શહેરના રસ્તાઓ પર ટ્રાફિક વધી રહ્યો છે, પણ એ જ ભીડમાં કોઈક એવું છે જે બારી પાસે બેસીને બસ પોતાની ધૂનમાં ખોવાયેલું છે. દિવસ આખો ભલે કામમાં ગયો હોય, પણ સાંજ પડે ને એટલે દિલના કોઈક સાથ માટે ઝંખે છે. અને ચાલો આ સાંજની શરૂઆત કરીએ 90ના દાયકાના એવા

આવાજથી જે આપણને હળવેકથી કહે છે કે સંભાળી લેજો, આ સંગીતની મીઠાશ તમને ક્યાંક જૂની યાદોમાં ના લઈ જાય. આવો સાંભળીએ કુમાર સાનુના અવાજમાં નારાઝ ફિલ્મનું આ ગીત.

સાંજનો આ રમતિયાળ પવન જ્યારે ચહેરાને સ્પર્શીને જાય ને ત્યારે લાગે છે કે જાણે કોઈ મજાક કરી રહ્યું છે. પવનની લહેરખી અને મનની ચંચળતા આ બંને જ્યારે ભેગા થાય ત્યારે સંગીત આપોઆપ ગુંજવા લાગે છે. ચાલો આ સાંજની ઠંડકમાં થોડી મસ્તી ઉમેરીએ. પ્રસ્તુત છે સલામી ફિલ્મ માંથી કુમાર સાનુના અવાજમાં.

આ દુનિયામાં હજારો લોકો છે, લાખો ચહેરા છે, પણ જ્યારે આપણે કોઈની સાથે હોઈએ ત્યારે એવું લાગે કે બસ આપણે બે જ છીએ અને બાકી બધું જ શૂન્ય છે. 90ના દાયકાના સંગીતમાં એ ઊંડાણ હતું જે આપણને એકબીજાની વધુ નજીક લાવતું. જ્યારે શબ્દો ઓછા પડતા ત્યારે બસ સાથ જ કાફી હતો. કુમાર સાનુના અવાજમાં ઝખમ ફિલ્મનું આ ગીત ખાસ તમારા માટે.

ક્યારેક બહુ વિચારવાનું છોડી દેવું જોઈએ. લાગણીઓનો પ્રવાહ જે દિશામાં લઈ જાય ત્યાં વહી જવું જોઈએ. આ સાંજ પણ આપણને એ જ શીખવે છે કે જે થવાનું છે તેને થવા દો, અને જે અહેસાસ જાગી રહ્યો છે તેને જીવી લો, કારણ કે પ્રેમ તો એની મેળે જ રસ્તો શોધી લે છે. લતા મંગેશકર અને કુમાર સાનુના અવાજોમાં તમારા માટે પ્રસ્તુત છે આ ડ્યુએટ ફિલ્મ દુશ્મનથી.

સફર જ્યારે આગળ વધે ને ત્યારે દરેક રસ્તે એ જ ચહેરો દેખાવા લાગે. એવું લાગે કે જાણે આખી સૃષ્ટિમાં હવે માત્ર એક જ નામ ગુંજી રહ્યું છે. જ્યારે આપણે કોઈના પ્રેમમાં પૂરેપૂરા ડૂબી જઈએ ત્યારે બધું જ ખાસ લાગવા માંડે છે. 90ના દાયકાના એ મખમલી સુર જે મોહબ્બતના નામની મીઠાસ વધારે છે. સરગમની આખરી પેશકશ ફિલ્મ ગુલામથી, સ્વર ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકનો.

0: આ સાથે જ સરગમના આજના સુંદર પ્રકરણને અહીં વિરામ આપીએ છીએ. હું રજા લઉં છું, પરંતુ આપ સાંભળતા રહો 96.7 FM વિવિધ ભારતી અમદાવાદ. નમસ્કાર.
1: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
2: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ રાત 9:30 પર સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી

0: કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: સ્ટુડિયો ક્લોકમાં 5:30 થઈ છે. નમસ્કાર મિત્રો, આજની સાંજ લઈ આવી છે એક સુરીલી પ્રીત, ગુજરાતી ગીતોની એક મધુર મહેફિલ. સુરીલી સાંજમાં આપનું સ્વાગત છે માત્ર 96.7 FM વિવિધ ભારતી પર. કાર્યક્રમની શરૂઆત કરી આ સુંદર ગીતથી, જેને સ્વર આપ્યો છે આશિત દેસાઈએ, રચના જલન માત્રીની.

0: ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: કાર્યક્રમ સુરીલી સાંજમાં હવે પ્રસ્તુત છે જલન માત્રીની આ સુંદર રચના, સ્વર આશિત દેસાઈ.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આપ જોડાયેલા છો 96.7 FM વિવિધ ભારતી સાથે અને સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુરીલી સાંજ. સુરીલી સાંજ કાર્યક્રમમાં હવે પછીની રચના નયન દેસાઈની, સ્વર હિમા દેસાઈનો.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: સુરીલી સાંજ કાર્યક્રમના અંતિમ પડાવ પર સાંભળીએ હિમા દેસાઈના સ્વરમાં કવિ બેફામની આ સુંદર રચના.

0: આ સાથે જ કાર્યક્રમ સુરીલી સાંજ અહીં સમાપ્ત થાય છે. हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत. प्रायोजक विको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
1: विशेष जयमाला दर बुधवारे अने शनिवारे सांजे 7 वागे. प्रायोजक देवदर्शन धूप अगरबत्ती.
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत. प्रायोजक विको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય.

0: છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: નમસ્કાર અમદાવાદી મિત્રો, સાંજના 6 વાગી ચૂક્યા છે. આકાશમાં કેસરી રંગ રેલાયો છે અને રસ્તાઓ પર લાઇટો થવા માંડી છે. ઓફિસની ફાઇલો બંધ થઈ છે અને હવે દિલના દરવાજા ખોલવાનો સમય છે. આ સફરની શરૂઆત કરીએ અહેસાસ સાથે કે જિંદગી એક મુસાફરી તો છે.

96.7 FM પર આપ જોડાયા છો મારી એટલે કે રવિ સાથે હિન્દી રેટ્રો સંગીતના સુરીલા સફરમાં. આપે હમણાં સાંભળ્યું પરિચય ફિલ્મનું ગીત કિશોર કુમારના અવાજમાં. મિત્રો, આ પળ, આ મિનિટ હમણાં છે અને હમણાં જતી રહેશે, એટલે જ તો કહેવાય છે કે જે ક્ષણ અત્યારે આપણી પાસે છે તેને પૂરેપૂરી જીવી લેવી જોઈએ. કારણ કે ગઈકાલ તો વીતી ગઈ અને આવતીકાલની કોને ખબર. તમારા માટે સુરીલા સફર કાર્યક્રમમાં પ્રસ્તુત છે ગોલમાલ ફિલ્મનું આ ગીત, સ્વર કિશોર કુમાર.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ક્યારેક બસ સમજતા જ બેઠા હોઈએ અને કોઈનો ચહેરો આંખો સામે આવી જાય, એવું લાગે કે જાણે વ્યક્તિ આસપાસ જ ક્યાંક છે.

જ્યારે મન શાંત હોય ને ત્યારે સંગીત વધુ ગહન લાગે છે. હૃદય જ્યારે કોઈના પ્રેમમાં બેચેન હોય ત્યારે આ મધુર સુરજ છે જે આપણને શાંતિ આપે છે. સુરીલા સફર કાર્યક્રમનું આગામી ગીત ફિલ્મ મેરે જીવન સાથીનું, સ્વર કિશોર કુમાર.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: સાંજનો આ રસ્તો અને ભીડમાં દેખાયેલો એક અજાણ્યો પણ વહાલો લાગે એવો ચહેરો, જ્યારે કોઈ અજાણી વ્યક્તિ અચાનક જ પોતાની લાગવા માંડે ત્યારે જિંદગીનો અસલી સફર શરૂ થાય છે. 96.7 FM ના શ્રીલા સફરમાં હવે સાંભળીએ અજનબી ફિલ્મનું આ ગીત કિશોર કુમારના અવાજમાં.

અને એમાંય જો વરસાદની હળવી છાંટ પડી જાય ને સાહેબ, તો માહોલ કંઈક અલગ જ બની જાય છે. રસ્તાઓ ભીના હોય અને મન કોઈની યાદમાં પલળતું હોય, જેવું મંઝિલ ફિલ્મના આ ગીતમાં છે. સ્વર છે કિશોર કુમારનો.

આપ જોડાયા છો સુરીલા સફરમાં મારી એટલે કે રવિ સાથે 96.7 FM પર. મિત્રો, કહેવાય છે કે નજર મળે ત્યારે વાતો શરૂ થાય છે, પણ ક્યારેક તો ખબર પણ નથી પડતી અને કોઈ ચૂપકેથી આપણું દિલ ચોરી જાય છે. પછી તો બસ એની જ વાતો અને એનો જ નશો. તો ચાલો, આશા ભોસલે અને રફીના નશીલા અવાજોમાં પ્રસ્તુત છે યાદોં કી બારાત ફિલ્મનું આ ગીત.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી

સિત્તેરને એંશીના દાયકાની એક ખાસિયત હતી કે સુંદરતાના વખાણ કરવા માટે બહુ મોટા શબ્દોની જરૂર નહોતી પડતી. ચાંદ જેવો ખીલેલો ચહેરો અને એમાં પણ જો થોડી શરમ ભળી જાય તો દુનિયા

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: 96.7 FM પર સુરીલા સફરમાં આપનું ફરીથી સ્વાગત છે. દિવસ જ્યારે ઢળે છે ત્યારે દિલમાં એક અજબની ગજબની તાજગી અનુભવાય છે. જ્યારે સાથે કોઈ ખાસ હોય ત્યારે દરેક પળ ગજબ લાગવા માંડે છે. પ્રસ્તુત છે અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણના અવાજોમાં કયામત સે કયામત તક ફિલ્મનું આ ગીત.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ફૂલોની વાદીઓ હોય અને હવામાં બસ પ્રેમની જ સુગંધ હોય, એ સપનું જ્યારે હકીકત બની જાય ત્યારે સંગીત જ મનનો અવાજ બને છે. સુરીલા સફરનું અંતિમ મુકામ, સિલસિલા ફિલ્મનું આ ગીત, સ્વર લતા મંગેશકર અને કિશોર કુમાર.

0: કાર્યક્રમ જયમાલાને આપીશું એક વિરામ. હવે સાંભળીએ પ્રાદેશિક સમાચાર.
1: સેના

0: आज
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. ગાંધીનગરમાં મહેસૂલ વિભાગની 3 દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ. ગુજરાત બોર્ડની 10 પરીક્ષાનું આવતીકાલે પરિણામ. 53 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે આણંદ અને અમદાવાદમાંથી 10 આરોપી ઝડપાયા. કોલ ઇન્ડિયા લિમિટેડ બનાસકાંઠામાં 100 મેગાવોટનો સૌર ઉર્જા પ્લાન્ટ શરૂ કરશે. અને રાજ્યના અનેક જિલ્લામાં આજે કમોસમી વરસાદના અહેવાલ. આવતીકાલે પણ માવઠાની આગાહી. સમાચાર વિગતવાર. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલ વિભાગની 3 દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી પટેલે જિલ્લા કલેક્ટરને સ્વાગત કાર્યક્રમ પહેલા જ પ્રશ્નોનું નિરાકરણ લાવવા અનુરોધ કર્યો.
2: કલેક્ટરની તાકાત તમે કેટલી વાપરો છો અને નથી વાપરતા એ તમારા ઉપર છે. બધા જ પ્રશ્નોનું સમાધાન તમારી પાસે છે, અને છતાંય ઘણી વખતે અમારા સ્વાગત ઓનલાઈન ઉપર પ્રશ્નો આવે, સ્વાગતના કાર્યક્રમમાં, તો આપણને એમ થાય કે આ તમારે પ્રશ્ન અમારે ક્યાં સુધી અહીંયા સુધી આવ્યા છે. પછી એ દિવસે તમે તૈયાર કરી નાખો પાછા. એટલે આ બધી ચિંતનનો વિષય છે કે ભાઈ તમે થોડુંક વિચારો, સ્વાગતમાં કરી નાખો, જો તે પહેલા કરી નાખો તો કેટલો આનંદ થાય.
1: આ પ્રસંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ સહિત ઉચ્ચ અધિકારીઓ અને વિષય નિષ્ણાત હાજર રહ્યા. આ ચિંતન શિબિરની મુખ્ય વિષયવસ્તુ વિઝન 2030 ગુજરાતમાં જમીન વહીવટનું ભવિષ્ય રાખવામાં આવી છે. સાંભળીએ એક અહેવાલ.
3: આ શિબિરનો મુખ્ય હેતુ જમીન

0: વહીવટને વધુ પારદર્શક, ઝડપી અને ટેકનોલોજી આધારિત બનાવી વહીવટી માળખાને સુદૃઢ બનાવવાનો છે. ચર્ચાના મુખ્ય મુદ્દાઓમાં પેપરલેસ મિલકત નોંધણી, આવકના રેકોર્ડનું ડિજિટાઇઝેશન અને ઓનલાઈન કોર્ટ કેસ સંચાલનનો સમાવેશ થાય છે. શિબિર દરમિયાન વહીવટી અડચણો દૂર કરીને નાગરિકલક્ષી સેવાઓમાં ઝડપ લાવવાના માર્ગો પર પણ ચર્ચા કરાશે. આ શિબિરથી જમીન વહીવટમાં નવીનતા અને પારદર્શિતા લાવવાનો પણ પ્રયાસ કરાશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે નવી દિલ્હીમાં ગુજરાત સહિત તમિલનાડુ પુડુચેરીમાં હાઇવે જાળવણી અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ કોરિડોરને મજબૂત બનાવવા, સલામતીના ધોરણોમાં સુધારો કરવા અને મુસાફરીની સરળતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે ભારતીય માળખાગત વિકાસ ફક્ત વિસ્તરણ પર જ નહીં પરંતુ લાંબા ગાળાના ટકાઉપણા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગીર સોમનાથ જિલ્લામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈ વિડીયો કોન્ફરન્સ યોજાઈ, જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારી જોડાયા. બેઠકમાં સંભવિત કાર્યક્રમ, સંભવિત રૂટ તથા તે સંદર્ભમાં જરૂરી આયોજન કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું, ફેબ્રુઆરી માર્ચમાં યોજાયેલ ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ સવારે 8 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પરિણામ www.gseb.org પર તેમજ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલી પરિણામ જાણી શકશે. રાજ્યની 15 જેટલી સરકારી યુનિવર્સિટીમાં જીકાસથી પ્રવેશ પ્રક્રિયા 7 મેથી શરૂ થશે. 28 મે સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે. 2 જૂનથી પ્રથમ પ્રવેશ રાઉન્ડ યોજવામાં આવશે. જીકાસ દ્વારા કુલ 4 રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ વર્ષે વિદ્યાર્થીઓની સરળતા માટે જીકાસ પોર્ટલ પર નવી એઆઈ એજન્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ હવે જીકાસ પોર્ટલ સાથે સંકળાયેલ સરકારી કે ખાનગી યુનિવર્સિટી કે તેમને સંલગ્ન કોઈપણ કોલેજની માહિતી, કટ ઓફ અને અન્ય જરૂરી વિગતો કોલ કે ચેટબોટ મારફતે તરત જ મેળવી શકશે. 53 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે આણંદ અને અમદાવાદમાંથી 10 આરોપી ઝડપાયા છે. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આ આંતરરાજ્ય સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ અંગે વધુ માહિતી પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ આપી હતી. તેમણે જણાવ્યું કે આરોપીઓ કમિશન મેળવી મ્યુલ એકાઉન્ટ પૂરા પાડતા હતા.
2: ભારતના અલગ અલગ ગુનાઓમાં સાયબર ક્રાઇમના પૈસા મ્યુલ એકાઉન્ટ મારફતે મેળવી અને કેશમાં કન્વર્ટ કરી અને આરોપીઓ સુધી કેશ અથવા USDT મારફતે પહોંચાડનારી એક ગેંગના કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં 132 થી વધારે સાયબર ગુનાઓના પૈસાની લેવડ દેવડ કરવામાં આવેલી છે અને 197 બેંક એકાઉન્ટો આ ગેંગ ઓપરેટ કરતી હતી, જેમાં આશરે 53.55 કરોડ રૂપિયા સાયબર ક્રાઇમના આવેલા છે.
1: કોલ ઇન્ડિયા લિમિટેડ બનાસકાંઠામાં 100 મેગાવોટના સૌર ઉર્જા પ્લાન્ટ શરૂ કરશે. આ અંગે કોલ ઇન્ડિયા લિમિટેડના જણાવ્યા અનુસાર ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી તરફથી 100 મેગાવોટ ક્ષમતાના સૌર ઉર્જા પ્લાન્ટ માટેનું પ્રમાણપત્ર મળી ગયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરી શકશો. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી રાજ્યની 3 દિવસની મુલાકાતે આવ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ ઉદ્યોગના અગ્રણીઓ સાથે અનેક બેઠકમાં હાજરી આપશે. તેઓ અમદાવાદમાં યોજાનાર ઓડિશા રોકાણકાર બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે. આ પ્રવાસ કાપડ, રસાયણ અને પેટ્રોકેમિકલ્સ, ધાતુ અને ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગ અને ફાર્માસ્યુટિકલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને દિલ્હીથી આવેલા શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શનની સાથે બાણગંગા, ત્રિવેણી અને ગીતા મંદિર સહિતના સ્થળની મુલાકાત લઈ રહ્યા છે. સાંભળીએ એક શ્રદ્ધાળુના પ્રતિભાવ.
3: दिल्ली से आए हैं भोलेनाथ के दर्शन के लिए और ये हमारा बड़ा सौभाग्य है। दिल्ली से चलकर यहाँ तक पहुँचे हैं, किसी प्रकार की कोई कठिनाई नहीं हुआ है और हमें बहुत अच्छा लगा है।

0: हमारा बड़ा मन था भगवान जी के दर्शन करने के लिए और आज वह हमारी इच्छा पूरी हो गई है।
1: પોળોના જંગલમાં પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ઉજવાતા પોળો ઉત્સવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ જંગલની મુલાકાતે આવે છે. તેઓ પોતાની સાથે નાસ્તા અને અન્ય ચીજવસ્તુ માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરે છે, જે પર્યાવરણ તેમજ વન્ય પ્રાણીઓ માટે નુકસાનકારક હોવાથી આ હુકમ કરાયો છે, જે તારીખ 1 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે. તેનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતાની કલમ 2023 કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર થશે. રાજ્યના વાતાવરણમાં આજે અચાનક પલટો આવતા કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ થયો. દાહોદના ફતેપુરામાં 1.5 ઇંચ, સુખસર અને ઝાલોદમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ પડ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના અને બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગામોમાં કરા સાથે વરસાદ થયો. કચ્છ જિલ્લાના ભુજ અંજારના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. બનાસકાંઠાના અંબાજીમાં પણ એકાએક ભારે પવન ફૂંકાતા ધૂળની ડુમરી ઉડી હતી અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં આવતીકાલે પણ કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે આ દરમિયાન 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
2: आज जो अगले 7 दिन लेके पूर्वानुमान दिया गया है, पूर्वानुमान है इसके हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात क्षेत्रों में और सौराष्ट्र कच्छ दोनों क्षेत्रों में. इसमें हम येलो वार्निंग आज दिए हुए हैं और राजकोट में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का भी संभावना रहेगा. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है राजकोट, बोटाद, अमरेली और भावनगर के लिए दिया गया है.
1: ભાવનગર યાત્રિકોની સુવિધા તેમજ ફાગણ ફેરીના અવસરે પાલિતાણા જૈન મંદિર ખાતે આવનારા શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર પાલિતાણા અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે એક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ બાંદ્રા ટર્મિનસથી પાલિતાણા જતી બાંદ્રા પાલિતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન આવતીકાલે બાંદ્રા ટર્મિનસથી બપોરે 12:15 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 5:10 પાલિતાણા પહોંચશે. તે જ રીતે પરત ફરતી પાલિતાણા બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 8 મેના રોજ પાલિતાણાથી 5:00 પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 7:25 બાંદ્રા ટર્મિનસ પહોંચશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાંધીનગરમાં મહેસૂલ વિભાગની 3 દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ. ગુજરાત બોર્ડની 10ની પરીક્ષાનું આવતીકાલે પરિણામ. 53 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે આણંદ અને અમદાવાદમાંથી 10 આરોપી ઝડપાયા. કોલ ઇન્ડિયા લિમિટેડ બનાસકાંઠામાં 100 મેગાવોટનો સૌર ઉર્જા પ્લાન્ટ શરૂ કરશે અને રાજ્યના અનેક જિલ્લામાં આજે કમોસમી વરસાદના અહેવાલ, આવતીકાલે પણ માવઠાની આગાહી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આપ ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતી. આવો જોડાય કાર્યક્રમ જય ભારતી સાથે.

સ્ટુડિયો ક્લોકમાં 7:45 થવા જઈ રહી છે. હવે સાંભળીએ એક ગુજરાતી ગીત, સાંભળીએ તુષાર શુક્લાની રચના અમી કોટેચા અને નિગમ ઉપાધ્યાયના સ્વરમાં.

આકાશવાણી સમાચાર, ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિધાનસભા ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળમાં સરકાર રચવા માટે રાજકીય ગતિવિધિ તેજ. ભાજપે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના ફુજેરા પર થયેલા હુમલાની આકરી ટીકા કરી. સંરક્ષણ મંત્રાલયે હૈદરાબાદમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સાથે 1400 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળમાં સરકાર રચવા માટે રાજકીય ગતિવિધિઓ ઝડપી બની. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ રાજ્યમાં નવી સરકારની રચના અને શપથગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નવા મંત્રીમંડળના સભ્યો આ મહિનાની 9મી તારીખે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિના રોજ શપથ લે તેવી સંભાવના છે. આ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપે તેવી શક્યતા છે. તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી પૂરી થયા બાદ રાજનૈતિક ગતિવિધિ તેજ થઈ ગઈ છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા સી જોસેફ વિજયની પાર્ટી તમિલગા વેટરી કઝગમ ટીવીકે રાજ્યની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. પાર્ટીના પ્રભાવશાળી ચૂંટણીના પ્રદર્શન બાદ નવા ચૂંટાયેલા ટીવીકે ધારાસભ્યો ચેન્નઈ નજીક પનૈયુરમાં પાર્ટી મુખ્યાલયમાં ભેગા થયા અને વિજયને ઔપચારિક રીતે તેમના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટ્યા. વિદાય લેતા મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે, જે સ્વીકારવામાં આવ્યું છે. ડીએમકેના વડા શ્રી સ્ટાલિને એક નિવેદનમાં જણાવ્યું

0: કે પાર્ટી મજબૂત વિપક્ષ તરીકે કાર્ય કરશે. બીજી તરફ પોન્ડિચેરી વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણના નિર્ણાયક વિજયના એક દિવસ પછી નવી સરકારની રચના અંગે ઉગ્ર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન પોન્ડિચેરીમાં ભાજપ વિધાનસભા પક્ષની ઔપચારિક બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય નમી સીવીએમને પક્ષના વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં સંમતિ રહી હતી. રાષ્ટ્રીય લોકશાહી જોડાણના સાથી પક્ષોના ધારાસભ્યોએ પણ બેઠકમાં ભાગ લીધો હતો. નવી સરકારની રચના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કેરળમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુડીએફ સરકાર રચના અંગે અનૌપચારિક ચર્ચાઓ ચાલુ રહી છે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: केरल में सरकार गठन को लेकर कांग्रेस पार्टी में अनौपचारिक चर्चाएं जारी हैं. कांग्रेस के नेतृत्व वाले यूडीएफ विधायक दल की बैठक के बाद राज्यपाल से सरकार गठन के लिए संपर्क करेगा. यूडीएफ सूत्रों ने संकेत दिया है कि विधायक दल की बैठक दिल्ली से अखिल भारतीय कांग्रेस कमेटी के प्रतिनिधियों के आने के बाद ही निर्धारित की जाएगी. नव निर्वाचित विधायकों में वर्तमान विपक्ष के नेता वी डी सीताशान, पूर्व विपक्ष के नेता और पूर्व केपीसीसी अध्यक्ष रमेश चेन्नितिल्ला और वर्तमान केपीसीसी अध्यक्ष सनी जोसेफ

0: બેઠકમાં ભાગ લીધો હતો. નવી સરકારની રચના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કેરળમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુડીએફ સરકાર રચના અંગે અનૌપચારિક ચર્ચાઓ ચાલુ રહી છે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: केरल में सरकार गठन को लेकर कांग्रेस पार्टी में अनौपचारिक चर्चाएं जारी हैं. कांग्रेस के नेतृत्व वाले यूडीएफ विधायक दल की बैठक के बाद राज्यपाल से सरकार गठन के लिए संपर्क करेगा. यूडीएफ सूत्रों ने संकेत दिया है कि विधायक दल की बैठक दिल्ली से अखिल भारतीय कांग्रेस कमेटी के प्रतिनिधियों के आने के बाद ही निर्धारित की जाएगी. नव निर्वाचित विधायकों में वर्तमान विपक्ष के नेता वी डी सीताशान, पूर्व विपक्ष के नेता और पूर्व केपीसीसी अध्यक्ष रमेश चेन्नितिल्ला और वर्तमान केपीसीसी अध्यक्ष सनी जोसेफ प्रमुख वरिष्ठ कांग्रेस नेता है. तिरुवनंतपुरम से स्मृति एम पलुलुथी की रिपोर्ट के साथ अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली.
0: બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું 7મી મેના રોજ વિસ્તરણ કરવામાં આવશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સંજય સરાવગીએ કહ્યું કે શપથ સમારોહમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના અન્ય વરિષ્ઠ નેતા હાજર રહેશે. શ્રી સરાવગીએ કહ્યું કે આ સમારોહ પટનાના ગાંધી મેદાનમાં યોજાશે.
2: 7 મઈ કો ગાંધી મેદાન મેં સમ્રાટ ચૌધરીજી માનનીય મુખ્યમંત્રીજી કે મંત્રીમંડળ કા વિસ્તાર હોગા, જિસમે માનનીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદીજી, ભારતીય જનતા પાર્ટી કે રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નવીનજી, દેશ કે ગૃહમંત્રી આદરણીય અમિત શાહજી, પૂર્વ મુખ્યમંત્રી આદરણીય નીતિશ કુમારજી, એનડીએ કે સભી બિહાર કે જીતને ભી કેન્દ્રીય મંત્રી હૈ સભી લોગ ઉસમે સહભાગી હોંગે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના ફુજેરા પર થયેલા હુમલાની સખત આલોચના કરી છે. આ હુમલામાં 3 ભારતીય નાગરિકો ઘાયલ થયા છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે નાગરિકો અને માળખાગત સુવિધાઓને નિશાન બનાવી અસ્વીકાર્ય છે. તેમણે કહ્યું કે ભારત સંયુક્ત આરબ અમીરાત સાથે ઊભું છે. વાતચીત અને રાજદ્વારી દ્વારા તમામ મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલ માટે તેના સમર્થનનો પુનરાવર્તિત કરે છે. સાંભળીએ એક અહેવાલ.
3: प्रधानमंत्री ने कहा है कि होर्मूज जल डमरू मध्य से सुरक्षित और निर्बाध आवाजाही सुनिश्चित करना क्षेत्रीय शांति, स्थिरता और वैश्विक ऊर्जा सुरक्षा के लिए अत्यंत महत्वपूर्ण है. मंत्रालय ने कहा है कि पश्चिम एशिया संघर्ष को हल करने के लिए भारत लगातार वार्ता और कूटनीति का समर्थन कर रहा है ताकि क्षेत्र में शांति और स्थिरता बहाल हो सके. प्रिया की रिपोर्ट के साथ समाचार कक्ष से प्रियंका अरोड़ा.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abidને ફોલો કરશો. વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લામ ભારતની તેમની પ્રથમ રાજ્ય મુલાકાતે નવી દિલ્હી પહોંચતા ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે તેમનું સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને વિયેતનામ વચ્ચેના બહુપક્ષીય અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. રાષ્ટ્રપતિ ટો લામની મુલાકાત બંને દેશોના સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવાની 10મી વર્ષગાંઠ નિમિત્તે ખાસ પ્રસંગ સાથે સુસંગત છે. અગાઉ વિયેતનામના રાષ્ટ્રપતિએ બિહારમાં બોધગયાની મુલાકાત લીધી હતી અને મહામોદી મંદિરમાં પણ પ્રાર્થના કરી હતી. ત્યારબાદ તેમણે વિયેતનામી મઠની મુલાકાત દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ ટો લામનું આવતીકાલે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. બાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ટો લામ સાથે વ્યાપક ચર્ચા કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાંજે રાષ્ટ્રપતિ ટો લામ સાથે મુલાકાત કરશે. ભારત અને જાપાન વચ્ચે આરોગ્ય સંભાળ પર સંયુક્ત સમિતિની 3જી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ હતી, જેની આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા અને જાપાનના આરોગ્ય સંભાળ નીતિના પ્રભારી મંત્રી કિમી ઓનોડાએ સંયુક્ત અધ્યક્ષતા કરી હતી. શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે આ બેઠક આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત અને નવી ભાગીદારી બનાવવા માટે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તેમણે સબકા સાથ સબકા વિકાસના મંત્ર હેઠળ સમાવેશ વિકાસ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આજે નવી દિલ્હીમાં જાપાની સાંસદો અને લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ તાકા યુકુ કોબાયાશી સાથે મુલાકાત કરી. શ્રી પુરીએ એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે તેઓએ ભારત જાપાન વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા, સુરક્ષિત અને ટકાઉ ઉર્જા ભવિષ્ય માટે સહયોગ વધારવા અને શિપબિલ્ડિંગ ક્ષેત્રમાં સહયોગના નવા માર્ગો શોધવા અંગે ચર્ચા કરી હતી. સંરક્ષણ મંત્રાલયે હૈદરાબાદમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સાથે 5 ગ્રાઉન્ડ બેઝડ મોબાઇલ ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ખરીદવા માટે 1,400 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સિસ્ટમમાં 72% સ્વદેશી ઉપકરણોનો સમાવેશ થાય છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ ટેકનોલોજી ભારત સૈન્યને આધુનિક બનાવશે અને દેશના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમને

0: મજબૂત બનાવશે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે નવી દિલ્હીમાં તમિલનાડુ, પોંડિચેરી અને ગુજરાતમાં હાઇવે જાળવણી અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ કોરિડોરને મજબૂત બનાવવા, સલામતીના ધોરણોમાં સુધારો કરવા અને મુસાફરીની સરળતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. માર્ગ અને પરિવહન અને ધોરીમાર્ગ રાજ્યમંત્રી હર્ષ મલોત્રાએ એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે ભારતીય માળખાગત વિકાસ ફક્ત વિસ્તરણ પર જ નહીં પરંતુ લાંબા ગાળાના ટકાઉ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ ડિજિટલ ફોરેન્સિક્સ, સાયબર સુરક્ષા અને અદ્યતન ટેકનોલોજી સંશોધન ક્ષેત્રે 5 વર્ષના સહયોગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે કહ્યું છે કે આ કરાર બંને સંસ્થાઓ વચ્ચે સહયોગ માટે એક વ્યાપક માળખું પૂરું પાડે છે. આઈપીએલ ક્રિકેટમાં દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા અહેવાલ પ્રમાણે દિલ્હી કેપિટલ્સે 5 ઓવરમાં 1 વિકેટે 36 રન બનાવ્યા છે, જ્યારે ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું. ભારતીય હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારમાં આજે પણ આ પ્રકારની સ્થિતિની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, તટીય આંધ્રપ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ, પોંડિચેરીમાં આજે ભારે વરસાદનું અનુમાન કરાયું છે. હવામાન વિભાગે તટીય આંધ્રપ્રદેશ અને યનમમાં આવતીકાલ સુધી અને ગુજરાત, ગોવા, કોકણમાં આગામી 3 દિવસ સુધી ગરમ અને ભેજવાળું હવામાન રહેશે તેવી આગાહી કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિધાનસભા ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળમાં સરકાર રચવા માટે રાજકીય ગતિવિધિ તેજ. ભાજપે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના ફુજેરા પર થયેલા હુમલાની આકરી ટીકા કરી. સંરક્ષણ મંત્રાલયે હૈદરાબાદમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સાથે 1,400 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: હવે જોડાઈએ મુંબઈ કેન્દ્ર સાથે અને સાંભળીએ કાર્યક્રમ હવા મહેલ.
2: હવા મહેલ કાર્યક્રમ મેં આજ હમ આપકો સુનવા રહે હૈ અજીત કુમાર શર્મા કી લિખી ઝલકી ચક્કર જૂતે કા, નિર્દેશક ગુરુમીત રામલ મીત.
3: એ વડી ઇધર કાહે કો ગુસ્સા ચલા જાતા હે રે, અરે રુકો રુકો વડી, હમ કહેતા હે રુકો જી, અરે એક મિનિટ રુકો. हाँ, तुमको किससे मिलना है भाई?
4: ओ लाले की जान, हमको सेठ से मिलना है.
3: सेठ से?
4: समझे, हमको रोको मत. ओए
3: सेठ से? मगर सेठ से क्यों मिलना है?
4: ओ ये हम तुमको नहीं बताएगा, पहले हम सेठ को मिलेगा.
3: मणि साई, यही तो मैंने सुन लिया कि तुम सेठ से ही मिलने आया है, मगर काहे के लिए बोलो नहीं?
4: ओ हम कहा ना भाई कि ये हम सेठ को ही बताएगा.
3: मणि साई, तुम सेठ से इस वक्त मत मिलो, वो तो पहले से ही बहुत दुखी है.
4: ओ तो तुम पहले ही सेठ से मिल चुका है? ठीक है ठीक है, कोई बात नहीं, जब आया हूँ तो हम भी सेठ से मिलकर ही रहेगा.
3: बूढ़ी साईं, मैं ही तो हूँ किस्मत का म्यारा सेठ बहुनानी.
4: लाहौल बिलाकुबत, ये आप क्या बोलते हैं? आप ही सेठ जी है? और नमस्ते ओ सेठ जी. माफ करना ओ सेठ जी, हम आपको पहचान नहीं पाया जी.
3: बूढ़ी साईं, तुम्ही क्या, अब तो मुझे कोई भी नहीं पहचानेगा.
4: ओए
3: अब मैं पहले वाला सेठ बव नानी कहा हूँ, उन्हीं मैं तो लुट गया, बर्बाद हो गया साईं.
4: सेठ जी ओए, आप तो बहुत ही ज्यादा गमगीन हो रहा है. ओ जी, हम तो आपसे नौकरी.
3: हाँ, अब तो मुझे नौकरी ही करनी पड़ेगी साईं, अब क्या होगा.
4: ये तो रोने लगा. अरे चुप हो जाइए सेठ साहब जी, चुप हो जाइए.
3: मेरे पास अब रखा ही क्या है साईं.

96.7 FM પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે હવે પછીના પ્રસારિત થનારા કાર્યક્રમની માહિતી આપતો પ્રોગ્રામ ઝરોખા.

રાત્રે 9 વાગે રજૂ કરીશું ફિલ્મી થીમ આધારિત પ્રોગ્રામ આપકે લીએ. સંગીત સફરને આગળ વધારીશું 9:30 વાગે કાર્યક્રમ ફિલ્મ સંગીત અને 10 વાગે કાર્યક્રમ છાયાગીત સાથે. આજની સભાના અંતમાં પ્રસારિત થશે રાત્રે 10:30 વાગે ઢલતી જાહેરાત. આવતીકાલે સવારે સભાની શરૂઆતમાં રજૂ કરીશું પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના 6:05. લઘુચિંતનાત્મક વાર્તાલાપ અમૃતધારા રજૂ થશે 6:30 વાગે. વિષય હશે સુખી થવું હોય તો, વક્તા પ્રેમ વત્સલ સ્વામી. 6:35 મિનિટે રજૂ થશે શ્રી રામચરિત માનસ ગાન. સંગીત સરિતા 6:45 મિનિટે તથા ભૂલે વિસરે ગીત સાંભળીશું 7:15. હમહેરા હી પ્યાર કેનું પ્રસારણ 7:30 વાગે. મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમનું પ્રસારણ 8:20 મિનિટે થશે. આઠ વાગીને 35 મિનિટે પ્રસારિત થશે કાર્યક્રમ ચિત્રલોક. 9:30 વાગે આપ માણી શકશો આજ કે ફનકાર. 10:02 પર આપ સાંભળશો ગુજરાતી ગીતો અને 10:15 વાગે માણીશું હિન્દી ફિલ્મ સંગીત કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. 11:02 પર આપ માણી શકશો થીમ બેઝડ ગીતોનો કાર્યક્રમ દિલસે. કાર્યક્રમ તરન્નુમમાં સાંભળીશું જૂના હિન્દી ગીતો 11:30 વાગે. બપોરે 12:05 પર આપ સાંભળી શકશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. 12:30 વાગે સાંભળીશું મહિલા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર. ત્યારબાદ બપોરે 1 વાગે જોડાઈશું કાર્યક્રમ સુરીલા સફર સાથે.

0: બપોરે 2 વાગે જોડાઈશું કાર્યક્રમ ત્રિવેણી સાથે. 2:35 રજૂ થશે ગુજરાતી સુગમ સંગીત. 3 વાગે રજૂ થશે અમારા મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ સખી સહેલી. અને 4 વાગે કાર્યક્રમ પિટારા અંતર્ગત સાંભળીશું સેલ્યુલોઇડ કે સિતારે. સાંજે સંગીત સફરમાં જોડાઈશું અને 5 વાગે સાંભળીશું કાર્યક્રમ સરગમ. 5:30 વાગે ગુજરાતી ગીતો સુરીલી સાંજમાં અને 6 વાગે હિન્દી રેટ્રો સંગીત પ્રસ્તુત થશે કાર્યક્રમ સુરીલા સફરમાં. ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જયમાલા રજૂ થશે 7:00 વાગે. લઘુનાટિકાનો કાર્યક્રમ હવામહેલ પ્રસારણ 8 વાગે. વિવિધ ભારતી પર પ્રસારિત થનારા કાર્યક્રમની માહિતી આપતો કાર્યક્રમ ઝરોખા સંઘ ચિત્રલોક સાંભળીશું 8:15 અને ફિલ્મ થીમ સોંગ્સ રજૂ થશે કાર્યક્રમ આપકે લીએમાં 9:00. ત્યારબાદ સંગીત સફરની સાથે સભાના અંત તરફ આગળ વધીશું અને સાંભળીશું કાર્યક્રમ ફિલ્મ સંગીત 9:30, છાયાગીત 10 વાગે અને ઢલતી જાહેરાત 10:30. તો આથી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમની ઝલક વિવિધ ભારતીના ઝરોખાથી. નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર રવિ અને ફિલ્મી દુનિયાના સિતારાઓથી ભરેલા માર્ગ પર એક નવી સફરમાં આપનું સ્વાગત છે. પ્રસ્તુત કરીશું ચિત્રલોક ફક્ત 96.7 FM વિવિધ ભારતી પર.
1: नमस्ते कविता, अच्छा लगा कि आप आयुष्मान आरोग्य मंदिर में सर्विकल कैंसर की जांच के लिए आईं।
2: अरे दीदी, मेरी बेटी ने मुझे प्रोत्साहित किया।
1: आपकी बेटी तो बहुत समझदार है। बेटा, तुम कितने साल की हो?
2: मैं 14 साल की हूँ।
1: अब आपको अपनी बेटी को सर्विकल कैंसर से बचाने के लिए टीका लगवाने लाना होगा।
2: क्या कैंसर के लिए भी टीका होता है?
1: हाँ, ये एक ऐसा कैंसर है जिससे HPV की वैक्सीन के जरिए बचाव किया जा सकता है।
2: धन्यवाद दीदी।
1: जरूर, अपनी बेटी को HPV का टीका लगवाने के लिए वैक्सीन पोर्टल UWIN पर रजिस्टर करना मत भूलना।
3: भारत सरकार ने सर्विकल कैंसर से बचाव के लिए 14 साल की लड़कियों के टीकाकरण को सरकारी स्वास्थ्य केंद्रों पर निशुल्क उपलब्ध किया है। आज ही www.uwin.mohfw.gov.in पे जाके HPV वैक्सीनेशन के लिए रजिस्टर करवाएं। ये संदेश भारत सरकार के स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
4: सहत

0: શાલિની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: મિત્રો, આજની સાંજ નવી ધૂનોના નામે હશે, તો રેડિયોનો વોલ્યુમ વધારો અને નવી ધૂનોની આ દુનિયાનું સ્વાગત કરો કાર્યક્રમ ચિત્રલોક સાથે. આવો તમારી આ સાંજને સંગીતમય બનાવીએ. શરૂઆત કરીએ તમાશા ફિલ્મના ગીતથી, સ્વર અલકા યાજ્ઞિક અને અરિજિત સિંહનો.

0: शालिनी भार।
1: नैनो खातरनो कमाल, खेतर खेलुत सौ बने खुशहाल।
2: ચિત્રલોક કાર્યક્રમમાં હવે રજૂ કરીશું લુડો ફિલ્મનું ગીત અરિજિત સિંઘના અવાજમાં।

આહતું ચિત્રલોક નવા ફિલ્મી ગીતોની વધુ એક રંગીન સફર તમારા પોતાના રેડિયો દોસ્ત મિત્ર રવિ સાથે 96.7 FM વિવિધ ભારતી સાથે જોડાયેલા રહો. સંગીતની સુરલી ધૂનો પછી હવે સમય છે સમાચારનો. બરાબર 8:45 સાંભળીશું સમાચાર સંધ્યા.

નમસ્કાર અમદાવાદી મિત્રો, રાતના આ પ્રહરમાં જ્યારે બારીની બહાર આછો પવન ફૂંકાય છે ત્યારે મન ક્યાંક દૂર નીકળી જવા માગે છે. કહેવાય છે કે સફર ભલે ગમે તેટલી સુંદર હોય પણ જો સાથ મનગમતી વ્યક્તિનો હોય ને તો રસ્તાની મુશ્કેલીઓ પણ મીઠી લાગે છે. 80ના દાયકાની એ માસૂમિયત જ્યારે આપણે હળવેકથી કોઈને હાથ પકડીને માત્ર એટલું જ કહેતા કે બસ થોડી વાર હજુ રોકાઈ જા. ચાલો પ્રેમની આ કિતાબનું પહેલું પાનું ખોલીએ એ વાત સાથે જે આપણને એક અનંત સફર પર નીકળવાનું આમંત્રણ આપે છે.

એ શરૂઆત પછીનો જે સમય હોય છે ને, એ ખરેખર જાદુઈ હોય છે. બધું જ નવું લાગે, હવામાં એક અલગ જ સુગંધ અનુભવાય. 90ના દાયકાનો એ અનોખો દોર, જ્યારે આપણે કલાકો સુધી બસ એક વ્યક્તિ વિશે જ વિચારતા અને આખી દુનિયા જાણે થંભી જતી. એ પહેલો નશો, એ પહેલી ખુમારી, જ્યારે દિલ કહેતું કે હવે આ સફર ક્યારેય પૂરી ના થાય તો કેવું સારું.

પ્રેમ જ્યારે થોડો જૂનો થાય ત્યારે એમાં એક ગંભીરતા આવે. હવે વાતો માત્ર હોઠોથી નથી થતી, આંખોથી થવા લાગે. સાંજ ઢળે અને કોઈની યાદોનો નશો ચડવા લાગે ત્યારે ભાન જ ના રહે કે આપણે ક્યાં છીએ. એ અદ્ભુત સંગીત જે 90ના અંતભાગમાં આપણા કાને પડતું અને આપણને એક અજીબ બેહોશીમાં ડૂબાડી દેતું.

વખત વીતતો જાય અને ખબર પડે કે હવે આપણું અસ્તિત્વ જ સામેવાળી વ્યક્તિમાં ઓગળી ગયું છે. સૂરજ ઉગે કે આથમે, વરસાદ પડે કે ઠંડી વાય, દરેક મોસમમાં બસ એમનો જ ચહેરો નજર સામે હોય. મિલેનિયમના એ વર્ષો જ્યારે સંગીતમાં એક અનોખી રમતિયાળ મીઠાશ આવી, જ્યારે લાગે કે બસ તું છે તો જ હું છું.

ક્યારેક લાગે કે જિંદગી એક સુંદર સપનું બની ગઈ છે. પીળા સરસવના ખેતરો હોય કે બરફથી ઢંકાયેલા પહાડો, જ્યારે અવાજમાં એ મખમલી લય ભળે છે ત્યારે હૃદય આપોઆપ પુકારી ઉઠે છે. સૂરજ પણ થોડો મધ્યમ લાગે છે અને આખું આકાશ કેસરી રંગે રંગાઈ જાય છે. પ્રેમ જ્યારે શબ્દોમાં કંડારાય ત્યારે આવો જ કંઈક અનુભવ થાય છે.

સફર ગમે તેટલી લાંબી હોય પણ જો સાથ સાચો હોય તો ટૂંકો રસ્તો જાણે લાંબો કે અથાગ લાગે છે. આજે આપણે 80થી લઈને મિલેનિયમના એ સુરુને માણ્યા જેણે આપણા દિલના કોઈને કોઈ ખૂણે ઘર કર્યું છે. જતાં જતાં બસ એટલું જ કહીશ કે કોઈની રાહ જોવી એ પણ પ્રેમ છે અને કોઈના હોવાના અહેસાસમાં જીવવું એ પણ પ્રેમ છે. હું હંમેશા અહીં જ છું આ સુરુની સાથે. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી સાંભળતા રહો 96.7 FM વિવિધ ભારતી.

0: સંગીતની સુરીલી સફર હજુ સમાપ્ત નથી થઈ. હવે જોડાઈએ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર સાથે અને માણીએ છાયા ગીત.
1: इस कार्यक्रम के प्रायोजक हैं वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.